વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે ગુરુવાર, શ્રાવણ માસ, દિનાંક 29, શક સંવત 1948, તારીખ 20 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:58 થવા આવે છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનો હું ધવલ પરમાર હાર્દિક અભિનંદન.

0: શું તમે મિત્રો આવો હવે સાંભળીએ ગુજરાતીમાં સમાચાર.
1: અમદાવાદમાં સાયબર ક્રાઇમ દ્વારા નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કણાદ શિલ્ડ સાયબર સિક્યોરિટી હેકેથોન 2026 યોજાઈ. ભાવનગરમાં બનાવટી દારૂના કેસમાં 5 પોલીસ કર્મચારીઓ બરતરફ, મુખ્ય સૂત્રધાર સહિત 21 સામે ફરિયાદ દાખલ કરાઈ. સાબરકાંઠામાંથી બાળ તસ્કરીના કૌભાંડમાં પકડાયેલા 5 આરોપીઓ 11 દિવસના રિમાન્ડ પર. અને મુલકી સેવા બેડમિન્ટન સ્પર્ધામાં ડાંગના 2 ખેલાડીઓની રાષ્ટ્રીય સ્તરે પસંદગી. સમાચાર વિગતવાર. ઉત્તર ગુજરાતમાં આજથી નર્મદાનું સિંચાઈ અને પીવા માટેની પાણી છોડશે. પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર નર્મદા મુખ્ય નહેર સહિત ઉદ્વહન પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાત વિસ્તાર

0: ક્ષેત્રમાં નર્મદાનું પાણી ઓક્ટોબર 2026 સુધીના સમયગાળા માટે ફાળવવાનો સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે, જેથી ઉત્તર ગુજરાત વિસ્તારના 9 જિલ્લાના 30થી વધુ તાલુકાના 700થી વધુ ગામોના 1300થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેરમાં નર્મદા પાણીની ફાળવણી થકી અંદાજીત 3 લાખ એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ થશે. ઉત્તર ગુજરાતના ખેડૂતો દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ આધારિત બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થયું હતું, પરંતુ હાલ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ખેંચાતા પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના પાણીની ફાળવણી બાબતની સરકારની વિચારણામાં હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાયબ્રન્ટ સમિટ માટે વધુને વધુ રોકાણકારો ગુજરાતમાં રોકાણ માટે આવે તેવા આશય સાથે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે અમેરિકાના વિવિધ રાજ્યોના પ્રવાસે છે. આ અંતર્ગત તેમણે વોશિંગ્ટનમાં ગુજરાતના ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાત રોકાણ માટે વૈશ્વિક હબ બન્યું છે.
1: ગુજરાતમાં જેટલા બને એટલા વધારે ઇન્વેસ્ટ આવે એના માટેનું વાયબ્રન્ટ સાહેબે 2003થી શરૂ કરેલું, એનો લાભ આપણને ગુજરાતને મળ્યો છે. નવા સેક્ટરો છે, ગ્રીન ગ્રોથ ઉપર છે, એની અંદર ઇન્વેસ્ટ વધારવા માટે આ વખતે અહીંયા આગળ એક સિલિકોન વેલીમાં તો અમારી બધી મીટીંગો સારી ગઈ છે, પણ તમારા બધાએ જે અહીંયા આગળ જેમ તમે કમાવો છો તો એક એક હવે ગિફ્ટ સિટી બી છે છેવટે, એમ બીજે ક્યાંય નહીં તો ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટ કરી શકાય છે.
0: તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં વધુ રોકાણ માટે વિશ્વ બેંક પણ સહાય કરે તેવી અપેક્ષા છે.
2: ગુજરાત કે લે કોઈ બડા પ્રોજેક્ટ બના કે વર્લ્ડ બેંક કે સાથ કેસે હમ આગે બઢ સકતે હૈ. માન્ય વડાપ્રધાન શ્રી ને ગુજરાત કો ફાઇનાન્શિયલ ડિસિપ્લિન મે બહોત અચ્છી તરહ સે રખા હુઆ હૈ, તો આજ ભી ગુજરાત ફાઇનાન્શિયલ ડિસિપ્લિન મે ટોપ પર હૈ. તો ફાઇનાન્શિયલ ડિસિપ્લિન વાલે જો સ્ટેટ હૈ ઉસકે લિયે વર્લ્ડ બેંક કુછ સોચ સકતી હૈ, ફાઇનાન્સ મે કુછ ફાયદા હમકો ગુજરાત સરકાર કો મિલે, તો હમ બડે પ્રોજેક્ટ કે સાથ આપકે સાથ કામ કરના ચાહતે હૈ.
0: ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા અને કાયદો વ્યવસ્થા જાળવતી એજન્સીઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ સ્થિત કેસીજી કેમ્પસ ખાતે કનર શિલ્ડ સાયબર સિક્યોરિટી હેકેથોન 2026 યોજાઈ હતી. ગુજરાત પોલીસની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાના હેકેથોનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ હેકેથોન માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ સાયબર ક્રાઇમ સામે લડવા ગુજરાત પોલીસને નવી દિશા આપતી એક અત્યંત મહત્વપૂર્ણ પહેલ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આગામી 10 વર્ષોમાં પરંપરાગત ગુનાઓની સરખામણીએ સાયબર ગુનાઓનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ સમસ્યા માત્ર ગુજરાત પૂરતી સીમિત ન રહેતા વૈશ્વિક સ્તરે વિસ્તરી ચૂકી છે. સમાજ જીવનને સ્પર્શતા આવા ગંભીર ગુનાઓના નિવારણ માટે સહિયારા અને સઘન પ્રયાસો હાથ ધરવા અનિવાર્ય છે. સાયબર તજજ્ઞો, આઈ હબના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં આઈટી નિષ્ણાંતો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મંત્રી કુંવરજી બાવળીયાએ જાહેરાત કરી છે કે વિંછિયામાં ડ્રોન ટેકનોલોજી આઈટીઆઈમાં અભ્યાસક્રમ શરૂ કરાશે, જેના દ્વારા યુવાનોને ડ્રોન ટેકનોલોજીથી તાલીમબદ્ધ કરાશે. આ કાર્યક્રમને કારણે યુવાનોને રોજગારી પણ ઉપલબ્ધ થશે, જેથી યુવાનો આત્મનિર્ભર બનશે.
3: અમે આઈટીઆઈના માધ્યમથી અમરાપુર શૈક્ષણિક સંકુલની સાથે એમઓયુ કરીને આ ડ્રોન ટેકનોલોજીનો એક કોર્સ અમે આગામી વીકમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ, અને જે વિદ્યાર્થીઓ યુવાનો જોડાશે આમાં એને આવતા દિવસોમાં ખેડૂતોની સાથેનો જે ખાસ કરીને ડ્રોન ટેકનોલોજી ડ્રોન કૃષિનો ઉપયોગ થવાનો છે એમાં આનો ખૂબ સારી રીતે એની રોજગારી પણ પ્રાપ્ત થશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abad ને ફોલો કરશો. ભાવનગર શહેરમાં ચકચારી બનેલા નકલી દારૂકાંડમાં 4 લોકોના મોત બાદ બનાવટી દારૂના મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર બનાવટી દારૂ બનતો હોવાની ચોક્કસ બાતમી અને પ્રાથમિક તપાસના આધારે પોલીસે દરોડા પાડી મોટું રેકેટ ખુલ્લું પાડ્યું હતું. આ ઉપરાંત ભાવનગર પોલીસે ફરજમાં ઘોર બેદરકારી અને નિષ્કાળજી દાખવનાર 5 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નીલમબાગ પોલીસ મથકમાં 1 મહિલા પોલીસકર્મીને પણ અન્ય ગુનાની તપાસમાં ફરજ દરમિયાન ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી છે. બોટાદના રાણપુર તાલુકાના ખસ ગામની વાડીમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા બે યુવાનોના મોત થતાં વાડી માલિક સામે ગુનો નોંધાયો છે. ખસ ગામની સીમમાં આવેલી વાડીના શેઢે મુકાયેલા તારમાં અચાનક ઇલેક્ટ્રિક કરંટ લાગતા બે યુવાનો

0: ભાજપના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. આ બનાવ અંગે રાણપુર પોલીસ મથકે બેદરકારી દાખવનાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીમમાંથી બે યુવાનો પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ખુલ્લા વાયરમાંથી કરંટ લાગતા બંને સ્થળ પર જ બેભાન થઈ ઢળી પડ્યા હતા. પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે. સાબરકાંઠામાંથી બાળ તસ્કરીના કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું છે. એક માસની બાળકીને 1.5 લાખ રૂપિયામાં વેચવા જતા 5 લોકોને સાબરકાંઠા પોલીસે ઝડપી લીધા છે. આ ટોળકી અન્ય 12 બાળકોની તસ્કરીમાં સામેલ હોવાનું પણ ખુલ્યું છે. પોલીસે એક મહિલા સહિત 5 આરોપીઓને 11 દિવસના રિમાન્ડ મેળવીને સઘન પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલે જણાવ્યું હતું.
1: એ ઈડર હિંમતનગર હાઈવેથી પાસ થઈ રહેલી છે અને એમાં એક બાળકને વેચાણ અર્થે લઈ જવામાં આવી રહેલ છે. એ હકીકતને આધારે જેમાં કુલ 5 ઇસમ બેસેલા હતા, એમની સાથે એક લગભગ 1 માસની ઉંમરનું ફિમેલ બાળકી મળી આવેલી હતી. આ 7 આરોપી વિરુદ્ધ હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
0: વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અનેક સ્થળોએ આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં વલસાડના ધરમપુર તાલુકામાં આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન જાહેરમાં ધૂમ્રપાન કરનાર એક વ્યક્તિ અને તમાકુ વેચતા 28 દુકાનદાર મળી કુલ 29 લોકો પાસેથી રૂપિયા 5,800 રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો. જ્યારે મહેસાણા મનપાના ફૂડ વિભાગે વિવિધ તાલુકામાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણીની કામગીરી કરી હતી, જેમાં મહેસાણા શહેર સહિત કડી, સતલાસણા, ખેરાલુ અને વિસનગર તાલુકામાં આવેલી કુલ 30 જેટલી હોટલ, રેસ્ટોરન્ટ અને નાસ્તા હાઉસમાં રાત્રિના સમયે આકસ્મિક તપાસ હાથ ધરી હતી, જેમાં તપાસવામાં આવેલી 30 પેઢીઓ પૈકી 16 જેટલી પેઢીઓમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. 16 હોટલ અને રેસ્ટોરન્ટમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકનો જથ્થો ઝડપાતા 16 એકમોને નોટિસ ફટકારી હતી. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખતા ભગત કી કોઠી, એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ, ભગત કી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસનો પાટણ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ સ્ટોપેજ આજથી અમલી બનશે. આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે કુલ 4 સિસ્ટમ સક્રિય છે, જેમાં ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ સક્રિય છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આ 4 સિસ્ટમને કારણે વરસાદની શક્યતા છે. શ્રી સોમનાથ મહાદેવને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિશેષ ઓમકાર દર્શન શૃંગાર કરાયો હતો. મહાદેવના ચંદન ભસ્મ અને 121 કિલોના રંગબેરંગી પુષ્પોના આ શૃંગારના દર્શનથી ભક્તો ધન્ય બન્યા હતા. તબીબી ચેપી રોગ સોસાયટીની 16મી વાર્ષિક પરિષદ આજથી ગાંધીનગર ખાતે યોજાશે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા તેનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ ચેપી રોગમાં અગ્રણી નિષ્ણાંતોને એક મંચ પર લાવશે, જેઓ ચેપી રોગની સારવારના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે. દરમિયાન કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ પર પણ વિશેષ કાર્યશાળા યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉત્તર ગુજરાતમાં સિંચાઈ અને પીવાના પાણી માટે આજથી નર્મદાનું પાણી છોડાશે. વોશિંગ્ટનના ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે મુખ્યમંત્રીએ આહવાન કર્યું. વિશ્વ બેંકનો સહયોગને પણ આવશ્યક ગણાવ્યું. અમદાવાદમાં સાયબર ક્રાઇમ દ્વારા નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કણાદ શિલ્ડ સાયબર સિક્યોરિટી હેકેથોન 2026 યોજાઈ. ભાવનગરમાં બનાવટી દારૂના કેસમાં 5 પોલીસ કર્મચારીઓ બરતરફ, મુખ્ય સૂત્રધાર સહિત 21 સામે ફરિયાદ દાખલ કરાઈ. સાબરકાંઠામાંથી બાળ તસ્કરીના કૌભાંડમાં પકડાયેલા 5 આરોપીઓને 11 દિવસના રિમાન્ડ પર. અને મુલકી સેવા બેડમિન્ટન સ્પર્ધામાં ડાંગના 2 ખેલાડીઓની રાષ્ટ્રીય સ્તરે પસંદગી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આવો હવે સાંભળીએ ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ભારત સિંગાપોર મંત્રીસ્તરીય પરિષદ આજે સિંગાપોરમાં યોજાશે. ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન સમેટાયું. રદ થયેલી પરીક્ષાઓમાં પસંદ થયેલા ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન. બાંગ્લાદેશમાં 35 વર્ષ બાદ આજે રાષ્ટ્રપતિની ચૂંટણી. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારતની પીવી સિંધુ ચીનની વાંગ ઝીઈ સામે રમશે. અને ભારતીય મહિલા ટીમ આજે એફઆઈએચ હોકી વિશ્વકપની અંતિમ પુલ ડી મેચમાં ઇંગ્લેન્ડનો સામનો કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી શિન્જીરો કોઇઝુમી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠક દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવશે, વ્યૂહાત્મક વિશ્વાસ અને સહયોગ વધારશે અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા અને સુરક્ષાને પ્રોત્સાહન આપશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: इस बैठक से द्विपक्षीय रक्षा संबंधों को और मजबूत करने, रणनीतिक विश्वास और सहयोग बढ़ाने तथा हिंद प्रशांत क्षेत्र में स्थिरता और सुरक्षा को बढ़ावा मिलने की उम्मीद है. दोनों नेता मेक इन इंडिया ढांचे के तहत समुद्री सुरक्षा सहयोग को और मजबूत करने विचार विमर्श करेंगे. रक्षा मंत्रालय ने कहा है कि ये बैठक द्विपक्षीय रक्षा और सुरक्षा सहयोग को आगे बढ़ाने के लिए एक रोड मैप तैयार करने का अवसर प्रदान करती है.
0: ભારતની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન શિન્જીરો કોઇઝુમીએ ગઈકાલે મુંબઈમાં પશ્ચિમી નૌકાદળ કમાન્ડની મુલાકાત લીધી હતી. ભારત સિંગાપોર મંત્રીસ્તરીય પરિષદ આજે સિંગાપોરમાં યોજાશે. આ પરિષદ નવા અને ઉભરતા ક્ષેત્રો સહિત સરકારને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ છે. ભારત સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી પણ આજે સિંગાપોરમાં યોજાશે. સાંભળીએ

0: બીએનપીના નેતા મિર્ઝા ફકરુલ ઇસ્લામ આલમગીર અને 11 પક્ષીય વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર કર્નલ ઓલી અહેમદ વચ્ચે મતદાન થશે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ કાલે સાંજે બંગભવનના દરબાર હોલમાં બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાના નજીકના સહયોગી મોહમ્મદ શહાબુદ્દીને ગયા મહિને સ્વાસ્થ્યના કારણોસર તેમનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરતા પહેલા રાજીનામું આપી દેતા રાષ્ટ્રપતિની ચૂંટણી જરૂરી બની હતી. બીડબ્લ્યુએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભારતની પીવી સિંધુ મહિલા સિંગલ્સમાં ચીનની વાંગ ઝીઈ સામે રમશે. ભારતની ડેબ્યુટન્ટ આયુષ શેટ્ટી પુરૂષોની સિંગલ્સમાં ઇન્ડોનેશિયાની અલવી ફરહાન સામે ટકરાશે. પુરૂષ ડબલ્સમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી રાઉન્ડ ઓફ 16માં જુનૈદી આરીફ અને રોયલ કિંગ યાપ સામે ટકરાશે. અને ભારતીય મહિલા ટીમ આજે એફઆઈએચ હોકી વિશ્વકપના અંતિમ પુલ ડી મેચમાં ઇંગ્લેન્ડનો સામનો કરશે. આ મેચ એમ્સ્ટરડેમના વેગનર સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6:30 વાગે શરૂ થશે. આ મેચમાં જીત કે ડ્રો ભારતને પુલમાં ટોચનું સ્થાન અપાવશે અને આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય કરશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
1: નમસ્કાર. આજના અખબારોમાં હેડલાઇનમાં વિવિધતા જોવા મળી છે, જેમાં ગુજરાત સમાચારમાં ઝેનઝીને મનાવવા મોદી સરકારના હવાત્યા, અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું મુશ્કેલ, 18 સપ્ટેમ્બરથી નવા નિયમો અને નીટ પેપર લીક રોકવા એનટીએમાં ધરખમ સુધારાની જરૂર સુપ્રીમ, અને ઝારખંડમાં પરીક્ષા રદ કરવા સામે સચિવાલયમાં ઘૂસીને વિરોધ જેવા સમાચાર પ્રથમ પાને વાંચવા મળી રહ્યા છે. સંદેશે જમ્મુ કાશ્મીરમાં ભારતનું મહત્વપૂર્ણ અંગ સર્જીયો ગોરનું નિવેદન. 16 વર્ષ પછી ભારતે પાકિસ્તાનને હોકી વર્લ્ડ કપમાં કચડ્યું. ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવ્યું. દેશમાં 10,000 લોકો દીઠ 10 ડોક્ટર, ચીનથી 4 ગણા ઓછા, અને કલકત્તાથી હોટલમાં ભીષણ આગ, 4 વર્ષના બાળક સહિત 9 લોકોના મોતના સમાચાર પ્રથમ પાને વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ભારત સિંગાપોર મંત્રીસ્તરીય પરિષદ આજે સિંગાપુરમાં યોજાશે. ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન સમેટાયું. રદ થયેલી પરીક્ષાઓમાં પસંદ થયેલા ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન. બાંગ્લાદેશમાં 35 વર્ષ બાદ આજે રાષ્ટ્રપતિની ચૂંટણી. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારતની પીવી સિંધુ ચીનની વાંગ ઝીઈ સામે રમશે. અને ભારતીય મહિલા ટીમ આજે એફઆઈએચ હોકી વિશ્વકપની અંતિમ પુલ ડી મેચમાં ઇંગ્લેન્ડનો સામનો કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજારના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આવો સાંભળીએ ગુડ્ડી ફિલ્મનું આ ગીત. સ્વરશે વાણી જયરામ અને સાથીઓના ગુલઝારનીય શબ્દરચનાને સંગીત આપ્યું છે વસંત દેસાઈએ.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: પૂજા પ્લસ,
3: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: आदित्य रिखरे की आवाज में ये गीत अभी आप सुन रहे थे, परम सुंदरी फिल्म का नाम था। सचिन जिगर ने संगीत दिया। वक्त हो चला है एक छोटे से अंतराल का।
1: अब संभाली रहा शो विविध भारती नु वडोदरा केंद्र वडनेर कैर ज्वेलर्स टाइम अत्यारे 8:45 थई छे। વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કર જ્વેલર્સના જ। વડનેર કર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા।
2: હર રોજ સુબહ 7 સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મજેદાર નહીં અસરદાર ભારત કા ગમ એક્સપર્ટ।

0: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે પૂજા પ્લસ.
1: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
2: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
1: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
3: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝન ને ખાસ બનાવે છે પૂજા પ્લસ.
4: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: अरिजीत सिंह की आवाज में ये गीत अभी आप सुन रहे थे। ये जवानी है दीवानी फिल्म से अमिताभ भट्टाचार्य ने इसे लिखा, प्रीतम का संगीत। इसके साथ ही आज का ये सफर चित्रलोक का यहीं संपन्न होता है।
1: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે અને આ એટલે જ આ બંને સીઝનને ખાસ બનાવે છે પૂજા પ્લસ।
2: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
3: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા પૂજા પ્લસ।
4: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
5: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
4: पूजा प्लस, रावपुरा, वडोदरा।
6: आप सुन रहे हैं देश की सुरीली धड़कन विविध भारती। कार्यक्रम आज के फनकार के लिए बस कुछ ही पलों का इंतजार।
7: आप सांभळी रह्या छो विविध भारती नो वडोदरा केंद्र पूजा प्लस टाइम। अत्यारे सवा 9:30 थई छे। પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ, મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ। પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
8: વિવિધ ભારતી કે પાસ હૈ બેમિસાલ હસ્તીઓ કા અનમોલ ખજાના। જરા સુનિયે કૈસી બના ये गाना।
9: जब मैं गांव के छोटे छोटे बच्चों के साथ धूल मिट्टी में खेला करता था।
8: संगीतकार सचिन देव बर्मन।
9: बहुत ही बूढ़ा किसान एक गीत गाया करता था। एक बूढ़े किसान का गीत मेरे दिल में घर करता गया।

0: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા. નડી 3.9 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આવો સાંભળીએ સમીર પંચોલે દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ વાત એક ફિલ્મની.
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ. શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
3: દોસ્તો નમસ્કાર, હું આપનો દોસ્ત સમીર પંચોલી લઈને આવ્યો છું આપનો મનપસંદ કાર્યક્રમ વાત એક ફિલ્મની.

0: વાત એક ફિલ્મની. દોસ્તો, જ્યારે પણ બોલીવુડના ઇતિહાસમાં ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ, મસાલા પિક્ચર અને ભાઈચારાની વાત આવે ત્યારે એક જ નામ મગજમાં સૌથી પહેલા આવે છે, અને એ નામ છે અમર અકબર એન્થોની. જી હા દોસ્તો, વર્ષ 1977માં આવેલી મનમોહન દેસાઈની સુપરહિટ બ્લોકબસ્ટર ફિલ્મ, જેણે આપણને ક્યારેય ન ભૂલાય તેવા ત્રણ ભાઈઓ આપ્યા. એક કાયદાનું રખેવાળ, બીજો કવ્વાલીનો કિંગ અને ત્રીજો આપનો અતરંગી એન્થોની ગોન્ઝાલ્વિસ. તો આવો આજે વાત કરીએ ફિલ્મ અમર અકબર એન્થોનીની.
1: You see, the whole country of the system is juxtapositioned by the hemoglobin in the atmosphere because you are a sophisticated rhetorician intoxicated by the exuberance of your own verbosity.
2: What?
3: My name is Anthony Gonsalves.
2: Gonsalves?
3: Right. My name is Anthony Gonsalves.
2: Yeah!

0: गोली नंबर 420।
1: एक्सक्यूज मी प्लीज।
2: વર્ષ 1977ની સુપરહિટ મસાલા ફિલ્મ અમર અકબર એન્થોનીનું ભવ્ય નિર્માણ અને દિગ્દર્શન મનમોહન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની મૂળ વાર્તાનો વિચાર પુષ્પા શર્માનો હતો, જેને જીવનપ્રભા એમ દેસાઈએ વાર્તાનું સ્વરૂપ આપ્યું હતું, જ્યારે તેની પટકથા પ્રયાગરાજ શર્માએ તૈયાર કરી હતી અને તેના દમદાર

પર સંવાદો કાદર ખાન દ્વારા તથા પરિદ્રશ્ય કે શુક્લા દ્વારા લખવામાં આવ્યું હતું. હીરાવત જૈન એન્ડ કંપની દ્વારા વિતરિત થયેલી આ ફિલ્મમાં દિગ્ગજ કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. 184 મિનિટનો રનિંગ ટાઈમ ધરાવતી આ હિન્દી અને ઉર્દુ ભાષાની ફિલ્મનું સિનેમેટોગ્રાફી પીટર પરેરાએ સંભાળી હતી અને તેનું સંપાદન કમલાકર કારખાનીસ દ્વારા કરવામાં આવ્યું હતું. લક્ષ્મીકાંત પેરાલાલના સંગીત અને આનંદ બક્ષીના ગીતોથી સજ્જ આ ફિલ્મ 27 મે 1977 રોજ ભારતમાં રિલીઝ થઈ હતી અને તેણે બોક્સ ઓફિસ ઉપર અંદાજીત રૂપે 155 મિલિયનની કમાણી કરી હતી. દોસ્તો, સૌપ્રથમ સાંભળીએ એક ગીત જે કોઈપણ લગ્નનો વરઘોડો હોય, કોઈપણ પ્રસંગની શોભાયાત્રા હોય કે પછી કોઈ ઓર્કેસ્ટ્રા હોય, એમાં સૌથી પહેલું જે ગીત ગવાય છે એ ગીત છે શિરડીવાલે સાંઈબાબા. આનંદ બક્ષીના શબ્દો હોય, મોહમ્મદ રફીનો સુમધુર સ્વર હોય, લક્ષ્મીકાંત પ્યારેલાલનું ભક્તિભર્યું સંગીત હોય અને સ્ક્રીન ઉપર પરફોર્મ કરતા હોય ઋષિ કપૂર, તો જ બને આવું સરસ મજાનું ગીત. તો આવો આપણે પણ આ ગીતથી આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ.

દોસ્તો, અમર અકબર એન્થોની ફિલ્મ બોલીવુડ મસાલા ફિલ્મોમાં ધાર્મિક સહિષ્ણુતા દર્શાવતી એક સીમાચિહ્નરૂપ થીમ બની હતી. થોડા વર્ષો પહેલા નાસિર હુસેનની ફિલ્મ યાદો કી બારાત દ્વારા જે મસાલા ફોર્મ્યુલાની શરૂઆત થઈ હતી તેના પર જ આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મે તેના આકર્ષક ગીતો, યાદગાર ડાયલોગ્સ અને અમિતાભ બચ્ચન દ્વારા ભજવાયેલ એન્થોની ગોન્સાલ્વિઝના પાત્ર સાથે પોપ સંસ્કૃતિ પર એક કાયમીને ઊંડી અસર છોડી હતી.

0: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ. શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
3: હરરોજ સુબહ 7 બજે સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
4: દોસ્તો, અમર અકબર એન્થોની ફિલ્મની વાર્તા પ્રાણ એટલે કે કિશનલાલ નામના ડ્રાઈવરથી શરૂ થાય છે, જે પોતાના ક્રૂર માફિયા બોસ રોબર્ટ એટલે કે જીવનનો ગુનો પોતાના માથે લઈને જેલ જાય છે. જેલમાંથી છૂટ્યા પછી તેને ખબર પડે છે કે રોબર્ટે તેના પરિવારની કોઈ મદદ કરી નથી. તેની પત્ની ભારતી એટલે કે નિરૂપા રોય ટીબીની બીમારીથી પીડાઈ રહી છે અને પાછળથી તે અંધ પણ થઈ જાય છે. બદલો અને સંજોગોની આ લડાઈમાં કિશનલાલના ત્રણેય નાના પુત્રો એક બગીચામાં એકબીજાથી અલગ થઈ જાય છે. આ ત્રણેય માસૂમ બાળકોને અલગ અલગ ધર્મના લોકો દ્વારા દત્તક લેવામાં આવે છે, જેમાં મોટો પુત્ર અમર એક હિન્દુ પોલીસ અધિકારીના ઘરે, નાનો પુત્ર અકબર એક મુસ્લિમ દરજીના ઘરે અને વચલો પુત્ર એન્થોની એક ખ્રિસ્તી પાદરીના આશ્રયમાં મોટો થાય છે. મોટા થઈને અમર એક પ્રામાણિક પોલીસ ઇન્સ્પેક્ટર, અકબર એક લોકપ્રિય કવાલી ગાયક અને એન્થોની એક મસ્ત મોલા દેશી બહારનો માલિક બને છે. પોતાની અસલી ઓળખથી અજાણા ત્રણેય ભાઈઓ કુદરતના કરિશ્મા અને અજીબો ગરીબ સંજોગોના કારણે ફરી એકબીજાના સંપર્કમાં આવે છે. અંતમાં તેઓ બધા મળીને તેમની માતાની દ્રષ્ટિ પાછી મેળવવામાં મદદ કરે છે. વિલેન રોબર્ટને તેના પાપોની સજા આપે છે અને આખરે આખો પરિવાર ભાવનાત્મક રીતે ફરી એક થઈ જાય છે. હમકો તુમસે હો ગયા હૈ પ્યાર, આ ગીત ભારતીય સંગીતના ઇતિહાસમાં અમર થઈ ગયું છે, કારણ કે આ એકમાત્ર એવું ગીત છે જેમાં તે સમયના 4 સૌથી દિગ્ગજ કલાકારો લતા મંગેશકર, કિશોર કુમાર, મોહમ્મદ રફી અને મુકેશે સાથે મળીને અવાજ આપ્યો હતો. તે સમયે આ ચારેય ગાયકો ખૂબ જ વ્યસ્ત રહેતા હતા, તેથી કોઈ પણ સંગીતકાર માટે આ ચારેયને એક જ સમયે સ્ટુડિયોમાં લાવવા અશક્ય જેવું હતું. આ મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે લક્ષ્મીકાંત પ્યારેલાલે આ આખા ગીતને 3 અલગ અલગ ભાગમાં વહેંચી દીધું હતું અને ત્રણેય ભાઈઓ અમર, અકબર અને એન્થોની અને તેમની પ્રેમિકાઓના દ્રશ્યો પ્રમાણે અલગ અલગ શિફ્ટમાં રેકોર્ડ કર્યું હતું.

0: सेहत आपकी, सुरक्षा हमारी। अब नहीं रहेगी मच्छरों से परेशानी, क्योंकि एक मच्छर इंसान को सोने नहीं देता है। नई टेक्नोलॉजी की मच्छर जाली के लिए संपर्क करें 45 वर्ष से आपकी सेवा में उपस्थित आरके ब्लाइंड्स, डांडिया बाजार, 9825027525। सेहत आपकी, सुरक्षा हमारी। ये है आरके ब्लाइंड्स की जिम्मेदारी।
1: वडनेर कर ज्वेलर्स वडोदरामां सौभाग्यना दागीना तो फक्त वडनेर कर ज्वेलर्स ना ज। वडनेर कर ज्वेलर्स ब्रह्मपुरी दांडिया बाजार वडोदरा।
2: जल्दी टिफिन पैक कर राजू। मोबाइल छोड़।
3: अरे दीदी बैंक नो नंबर जोइए छे, रिफंड ज नथी आव्यो, मड़ी गयो, अत्यारे ज कॉल करू छु दीदी।
2: नंबर तपास्या वगर हमेशा दगाबाजो बैंक नी नकली वेबसाइट अने नकली नंबर थी पैसा नी छेतरपिंडी करता होय छे।
3: तो पछी साचो नंबर
2: बैंक नी ऑफिशियल वेबसाइट अथवा कार्ड पर।
3: तमे तो बचावी लीधो दीदी।
2: काम थी नहीं
3: करू छु। आरबीआई कहे छे
4: योग्य नाणकीय वर्तन करे तमारू रक्षण।
5: मनमोहन देसाई द्वारा निर्देशित अने वर्ष 1977 में रिलीज थयेली आइकोनिक बॉलीवुड मसाला फिल्म अमर अकबर एंथोनी मुख्य स्टारकास्ट खूब ज लोकप्रिय रही थी। विनोद खन्ना त्रण भाईओ में सौथी मोटा भाई अमर तरीके जोवा मळे छे, जेओ नानपणमां खोवाई गया बाद एक हिंदू पोलिस अधिकारी द्वारा उछेर करवामां आवे छे अने मोटा थईने पोते पण एक प्रामाणिक पोलिस इंस्पेक्टर बने छे। ऋषि कपूर तेओ वचलाभाई अकबरनी भूमिकामां छे, जेओ एक मुस्लिम दर्जी द्वारा उछेरवामां आवे छे અને આગળ જતા એક પ્રખ્યાત કવાલી ગાયક બને છે। અમિતાભ બચ્ચન ભાઈ એન્થોની ગોન્સાલ્વિસનું યાદગાર પાત્ર ભજવે છે, જેમનો ઉછેર એક કેથોલિક પાદરી કરે છે અને તેઓ મનમોજી સ્વભાવના કન્ટ્રી બારના માલિક બને છે। શબાના આઝમી લક્ષ્મી તરીકે તેઓ ફિલ્મમાં વિનોદ ખન્ના એટલે કે અમરની પ્રેમિકાની ભૂમિકામાં જોવા મળે છે। નીતુ સિંહ ઋષિ કપૂર એટલે કે અકબરની પ્રેમિકા ડોક્ટર સલમાના પાત્રમાં છે, જ્યારે પરવીન બાબી એટલે કે જેની તેઓ અમિતાભ બચ્ચન એટલે કે એન્થોનીની પ્રેમિકા જેનીનું ગ્લેમરસ પાત્ર ભજવે છે। પ્રાણ ત્રણેય ભાઈઓના સગા પિતા કિશનલાલની મહત્વપૂર્ણ ભૂમિકામાં છે, જેમનાથી આખી વાર્તા શરૂ થાય છે। નિરૂપા રોય એટલે કે ભારતી તેઓ ત્રણેય ભાઈઓની સગી માતા ભારતીના રોલમાં જોવા મળે છે, જેઓ અકસ્માતમાં પોતાની દ્રષ્ટિ ગુમાવી બેસે છે। રોબર્ટના રોલમાં પ્રખ્યાત વિલન જીવન છે કે જેઓ રોબર્ટ અને આલ્બર્ટની ડબલ ભૂમિકામાં જોવા મળે છે, જે કિશનલાલના પરિવારને વિખેરવા માટે જવાબદાર હોય છે। આ સિવાય સહાયક કલાકારોમાં રણજીત, મુકરી, હેલન, યુસુફ ખાન અને કમલ કપૂર જેવા જાણીતા કલાકારોએ પણ અભિનય કર્યો છે। દોસ્તો, ફિલ્મનું સૌથી ફેમસ ગીત માય નેમ ઇઝ એન્થોની ગોન્સાલ્વિસ, આ ગીતમાં અમિતાભ બચ્ચન એક મોટા ઇંડામાંથી બહાર નીકળે છે। એકચ્યુઅલી મનમોહન દેસાઈ લંડન ગયા હતા અને ત્યાં તેમને આવું એક મોટું બોક્સ જોયું, બસ ત્યાંથી તેમને આઈડિયા આવ્યો, તેમને ભારત આવીને સ્પેશિયલ મોટું ઇંડું બનાવડાવ્યું। આ આખો સીન અને ગીત એટલું લોકપ્રિય થયું કે આજે પણ તે બોલીવુડના આઇકોનિક સીન્સમાં ગણાય છે। વાસ્તવમાં ગીતના શબ્દો પહેલા માય નેમ ઇઝ એન્થોની ફર્નાન્ડીઝ નક્કી કરવામાં

0: આવ્યા હતા, પરંતુ સંગીતકાર પ્યારેલાલ શર્માના સંગીત ગુરુ અને પ્રખ્યાત વાયોલિન વાદકનું નામ એન્થોની ગોન્ઝાલ્વિસ હતું. પ્યારેલાલજી પોતાના ગુરુને આખી દુનિયા સામે સન્માન આપવા માંગતા હતા, તેથી તેમણે નિર્દેશક મનમોહન દેસાઈને કહીને છેલ્લી ઘડીએ ગીતમાં ફર્નાન્ડીઝને બદલે ગોન્ઝાલ્વિસ કરાવી દીધું હતું.
1: You see, the whole country of the system is juxtapositioned by the hemoglobin in the atmosphere because you are a sophisticated rhetorician intoxicated by the exuberance of your own verbosity.
2: What?
3: My name is Anthony Gonsalves.
4: Gonsalves?
3: Right. My name is Anthony Gonsalves.

0: सारा गणदेवी कर ज्वेलर्स, शुकन नो सोनो तो सारा गणदेवी कर नोज, सारा नो सोनो सुख शांति अने समृद्धि नो सोनो, सारा गणदेवी कर ज्वेलर्स, दड़िया बाजार अने वागोड़िया रोड, वडोदरा।
1: મારો એક પાડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે। મેં કહ્યું ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના। પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા, ત્યારે ભાઈ બોલ્યા હવે તો મારે પણ નંખાવી દેવી પડશે। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
2: હર ઘર સૂર્ય ઘર।
3: ફિલ્મ અમર અકબર એન્થોનીનું મોટાભાગનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવ્યું હતું। આ ફિલ્મના બાહ્ય દ્રશ્યો મુંબઈના બાંદ્રામાં આવેલા પ્રખ્યાત માઉન્ટ મેરી ચર્ચ અને આંતરિક દ્રશ્યો વડાલાની ડોન બોસ્કો સ્કૂલમાં શૂટ થયા હતા। આ સિવાય ફિલ્મનું મુખ્ય શૂટિંગ મુંબઈના રંજીત સ્ટુડિયો, આરકે સ્ટુડિયો અને કમાલિસ્તાન સ્ટુડિયોમાં એક જ મહિનાના ગાળામાં પૂરું કરવામાં આવ્યું હતું। આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અને પડદા પાછળ બનેલી કેટલીક અત્યંત રસપ્રદ બાબતો જાણવા જેવી છે। નિર્દેશક મનમોહન દેસાઈના ફિલ્મ બનાવવાનો વિચાર એક અખબારના સમાચાર વાંચીને આવ્યો હતો। તેમાં એક શરાબી પિતાએ પોતાના ત્રણ બાળકોને બગીચામાં છોડી દીધા હોવાની ઘટના છપાઈ હતી। દોસ્તો, ફિલ્મની આખી સ્ટારકાસ્ટ ખૂબ મોટી હોવાથી બધા કલાકારોની તારીખો એક સાથે મેળવી શકાય તે અશક્ય હતું। આથી આખી ફિલ્મ અલગ અલગ શિફ્ટમાં શૂટ થઈ હતી। માત્ર ફિલ્મના ટાઇટલ સોંગ અને ક્લાઇમેક્સ સીન વખતે જ તમામ કલાકારો એક સાથે સેટ ઉપર હાજર રહ્યા હતા। તે સમયે મનમોહન દેસાઈને અમિતાભ બચ્ચન, અમર અકબર એન્થોની અને પરવરીશ બંને ફિલ્મોનું શૂટિંગ એક જ સ્ટુડિયોમાં અલગ અલગ ફ્લોર પર એક સાથે કરી રહ્યા હતા। દોસ્તો, અમર અકબર એન્થોની ફિલ્મના સદાબહાર ગીતોની રચના પાછળ સંગીત જગતના ઇતિહાસના કેટલાક અનોખા અને અદભુત કિસ્સાઓ જોડાયેલા છે। દોસ્તો, આ ફિલ્મના સંગીતની લોકપ્રિયતા એટલી હદે હતી કે ભારતમાં સૌ પ્રથમ વખત આ ગીતોની LP એટલે કે વિનાઇલ રેકોર્ડ્સ ખાસ ગુલાબી અને લાલ રંગમાં રિલીઝ કરવામાં આવી હતી, જે ભારતીય મ્યુઝિક માર્કેટ માટે એક મોટો ટેકનોલોજીકલ બદલાવ હતો। દોસ્તો, ડાયરેક્ટર મનમોહન દેસાઈ શરૂઆતમાં ફિલ્મને નાના બજેટમાં બનાવવા માંગતા હતા। તેમણે શરૂઆતમાં અમર તરીકે રાકેશ રોશન, અકબર માટે વિજય અરોરા અને એન્થોની માટે નવીન નિશ્ચલની પસંદગી કરી હતી, પરંતુ ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર્સે મોટી રકમ રોકાણ કરવાની તૈયારી સાથે ફિલ્મમાં તે સમયના ટોટના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના અને ઋષિ કપૂરને લેવાનો આગ્રહ રાખ્યો હતો। મનમોહન દેસાઈએ શરૂઆતમાં વિનોદ ખન્નાના પાત્ર માટે કોઈ હિરોઈન રાખી ન હતી, પરંતુ જ્યારે વિનોદ ખન્નાને ખબર પડી કે અમિતાભ અને ઋષિ કપૂર સામે પરવીન બાબી અને નીતુ સિંઘ હિરોઈન છે, ત્યારે તેમણે પણ પોતાની જોડીદાર માટે આગ્રહ કર્યો હતો અને આ કારણે મનમોહન દેસાઈએ ખાસ શબાના આઝમી માટે ફિલ્મમાં નાનો રોલ ઉભો કર્યો હતો। મોહમ્મદ રફી દ્વારા ગવાયેલી આઇકોનિક કવાલી પરદા હૈ પરદાએ તે જમાનામાં ધૂમ મચાવી દીધી હતી અને આ ગીતથી રફી સાહેબને બોલીવુડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં શાનદાર કમબેક થયું હતું। આ ગીતમાં અમિતાભ માટે પણ એક લાઇન કિશોર કુમારના પુત્ર અમિત કુમારે પણ ગાઈ હતી। આ ગીતમાં અકબર એટલે કે ઋષિ કપૂર સ્ટેજ ઉપર ગાતા જોવા મળે છે। આ ગીતના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન સેટ પર હાજર નહોતા। જ્યારે ગીત પૂરું થવા આવ્યું ત્યારે મનમોહન દેસાઈને લાગ્યું કે એન્થોનીની હાજરી વગર કવ્વાલી અધૂરી લાગશે, તેથી તેમણે ઉતાવળમાં અમિતાભને બોલાવ્યા અને ગીતના છેલ્લા સેકન્ડના ભાગોમાં એન્થોની તાળીઓ પાડતો અને સીટી વગાડતો સેટ પર એન્ટ્રી લે છે તે દ્રશ્ય ઉમેરી દીધું, જે પ્રેક્ષકોને ખૂબ ગમ્યું હતું।

દોસ્તો, અમર અકબર એન્થોની ફિરનું સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડી આપ્યું હતું અને ગીતો આનંદ બક્ષી દ્વારા લખવામાં આવ્યા હતા. આ ફિલ્મના ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે અને તેની પાછળ પણ ઘણી અનોખી વાર્તાઓ છુપાયેલી છે. તૈયબ અલી પ્યાર કા દુશ્મન, આ ગીતમાં ઋષિ કપૂર પોતાની પ્રેમિકા સલમાના પિતા તૈયબ અલી એટલે કે મુકરીને ચડાવવા માટે કવ્વાલી ગાય છે, જેના શૂટિંગ દરમિયાન અભિનેતા મુકરીને ગુસ્સાવાળા તૈયબ અલીના હાવભાવ લાવવામાં તકલીફ પડી રહી હતી, કારણ કે તેઓ સ્વભાવે રમૂજી હતા. આ જોઈને નિર્દેશક મનમોહન દેસાઈએ સેટ પર જ મુકરીને હસાવવાને ચડવવાનું શરૂ કર્યું હતું, જેથી તેઓ જે અકળામણ અનુભવતા હતા તે જ અસલી ગુસ્સો કેમેરામાં કેપ્ચર થઈ ગયો હતો અને ગીત સુપરહિટ સાબિત થઈ ગયું હતું. આ ફિલ્મ એટલી લોકપ્રિય હતી કે બાદમાં તેની તમિલમાં શંકર સલીમ સિમોન, તેલુગુમાં રામ રોબર્ટ રહીમ અને મલયાલમમાં જોન જાફર જનાર્દન તરીકે સત્તાવાર રીતે ફરીથી બનાવવામાં આવી હતી, જ્યારે પાકિસ્તાનમાં ફિલ્મને બિન સત્તાવાર રીતે પંજાબી ભાષામાં અમર અકબર એન્થોની તરીકે રીમેક કરવામાં આવી હતી. દોસ્તો, ફિલ્મમાં એક આઇકોનિક સીન આવે છે જે અમિતાભ બચ્ચન અરીસા સામે ઉભા રહીને પોતાનો જ ઇલાજ કરે છે, દારૂ પીને સે લીવર ખરાબ હોતા હૈ વાળો સીન. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આ સીનનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે ડિરેક્ટર મનમોહન દેસાઈ સેટ ઉપર હાજર જ નહોતા. તેઓ બીજી ફિલ્મ પરવરીશના શૂટિંગમાં વ્યસ્ત હતા. અમિતાભ બચ્ચને આખો સીન કોઈ જ ડિરેક્શન વગર પોતાની જાતે જ વન ટેકમાં ઓકે કર્યો હતો. મનમોહન દેસાઈએ જ્યારે આ સીન જોયો ત્યારે તેઓ એટલા ખુશ થઈ ગયા હતા કે તેમણે અમિતાભ બચ્ચનને ગળે લગાવી લીધા હતા.

દિગ્દર્શક મનમોહન દેસાઈના માર્ગદર્શન હેઠળ બનેલી અને 1977માં રિલીઝ થયેલી હિન્દી સિનેમાની સુપરહિટ મલ્ટીસ્ટારર ફિલ્મ અમર અકબર એન્થોની આશરે રૂપિયા 1 કરોડના મર્યાદિત બજેટમાં તૈયાર કરવામાં આવી હતી. અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના અને ઋષિ કપૂર જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ બ્લોકબસ્ટર ફિલ્મે તે જમાનામાં કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ફિલ્મની કમાણીની વાત કરીએ તો તેણે ભારતીય બોક્સ ઓફિસ પર રૂપિયા 7.25 કરોડનું શાનદાર કલેક્શન કર્યું હતું અને વિશ્વભરમાં વર્લ્ડ વાઇડ કુલ 15.50 કરોડની ઐતિહાસિક કમાણી કરી હતી. આ રીતે ફિલ્મે પોતાના નિર્માણ ખર્ચ કરતા આશરે 15 ગણી વધુ કમાણી કરીને બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડ બ્રેક સફળતા મેળવી હતી, જેના કારણે તે 1977ના વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની હતી. ક્લાસિક ફિલ્મ અમર અકબર એન્થોનીને 25મા ફિલ્મફેર એવોર્ડ્સમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાની સાથે વિવેચકો તરફથી પણ ભારે પ્રશંસા મળી હતી, જેમાં ફિલ્મે કુલ 7 નોમિનેશન મેળવ્યા હતા અને તેમાંથી 3 મુખ્ય એવોર્ડ્સ જીત્યા હતા. ફિલ્મ માટે સૌથી મોટો એવોર્ડ એન્થોની ગોન્ઝાલિસનો આઇકોનિક પાત્ર ભજવનાર અમિતાભ બચ્ચને મેળવ્યો હતો, જેમણે કારકિર્દીનો સર્વપ્રથમ બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. આ ઉપરાંત ફિલ્મના સદાબહાર સંગીત માટે લક્ષ્મીકાંત પ્યારેલાલને બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર અને કમલાકર કારખાનીસને ફિલ્મના શાનદાર જોડાણ માટે બેસ્ટ એડિટિંગ એટલે કે શ્રેષ્ઠ સંપાદનનો એવોર્ડ મળ્યો હતો. વિજેતા બનવા સિવાય ફિલ્મે અન્ય 4 મહત્વની કેટેગરીમાં પણ મજબૂત નોમિનેશન્સ મેળવ્યા હતા, જેમાં મનમોહન દેસાઈને બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડિરેક્ટર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ સુપરહિટ ગીત પરદા હૈ પરદા માટે આનંદ બક્ષીને બેસ્ટ લિરિસિસ્ટ અને મોહમ્મદ રફીને બેસ્ટ મેલ પ્લેબેક સિંગર માટે નોમિનેશનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દોસ્તો, આ ફિલ્મના દમદાર ડાયલોગ્સ જાણીતા અભિનેતા અને લેખક કાદર ખાને લખ્યા હતા. તેમણે ત્રણેય ભાઈઓના ઉછેર પ્રમાણે ભાષા શૈલી નક્કી કરી હતી, જેમાં અમર માટે સામાન્ય હિન્દી, અકબર માટે ઉર્દુ લહેકો અને એન્થોની માટે મુંબઈની ખાસ ગુઆન ક્રિશ્ચિયન ટપોરી ભાષાનો ઉપયોગ કર્યો હતો, જે ખૂબ જ હિટ રહ્યો હતો. ફિલ્મમાં એક નાનકડી ભૂલ એડિટિંગ રૂમમાં પણ પકડાઈ ન હતી. એક સીન દરમિયાન જ્યારે અકબર એટલે કે ઋષિ કપૂર પહેલીવાર ડોક્ટર સલમા એટલે કે નીતુસિંહનો હાથ પકડીને બૂમ પાડે છે, ત્યારે તેના પાત્રનું નામ લેવાના બદલે ભૂલથી અભિનેત્રીનું અસલી નામ નીતુ બોલી જાય છે. આ દ્રશ્યને સુધાર્યા વગર જ ફિલ્મમાં રાખવામાં આવ્યું હતું. હવે ફરી ફિલ્મ જુઓ ત્યારે આ દ્રશ્યનું ખાસ ધ્યાન રાખીને જોજો.

દોસ્તો, આ મસ્ત મજાની વાતો અને સરસ મજાના ગીતો સાંભળતા ખબર જ ન પડી કે સમય કેટલો થઈ ગયો. તો આ સફરને હવે વિરામ આપવાનો સમય થયો છે. પણ દોસ્તો, આ ફિલ્મ એક માત્ર મનોરંજક ફિલ્મ નથી, પણ બોલિવૂડની ટેક્સ્ટબુક સમાન છે. જો તમારે સમજવું હોય કે સાચો મસાલો અને કોમેડી ટાઈમિંગ કોને કહેવાય, તો આ ફિલ્મ જોવી જોઈએ. ત્રણ ત્રણ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના અને ઋષિ કપૂરને એકબીજાની લાઇમલાઇટ ચોર્યા વગર સ્ક્રીન ઉપર એક સાથે ધમાલ મચાવતા જોવા એ અદભુત અનુભવ છે. આજે પણ જ્યારે મલ્ટીસ્ટારર ફિલ્મો બને છે, ત્યારે ડિરેક્ટર્સ આ ફિલ્મમાંથી પ્રેરણા લે છે. દોસ્તો, આ ફિલ્મનો સંદેશ છે કે ભલે આજે આપણી આસપાસ ગમે તેટલી નફરત હોય કે ભેદભાવ હોય, પણ આ ફિલ્મ આપણને યાદ

અપાવે છે કે ધર્મ ભલે અલગ હોય પણ આપણી સંસ્કૃતિ અને પ્રેમ આપણને હંમેશા જોડી રાખે છે. દોસ્તો, આ ફિલ્મ આપણને માત્ર હસાવતી કે રડાવતી નથી પણ એ શીખવે છે કે ધર્મ ગમે તે હોય આપની અંદર વહેતું લોહી એક જ છે. એટલે તો મનમોહન દેસાઈએ પેલો બ્લડ ડોનેશન વાળો સીન બનાવ્યો હતો જ્યાં ત્રણ ભાઈઓ એક જ સમયે પોતાની માને લોહી આપે છે. ભલે વિજ્ઞાનની દ્રષ્ટિએ શક્ય ન હોય પણ લાગણીઓની દ્રષ્ટિએ એ સીન સુપરહિટ હતો. તો દોસ્તો, આપની રજા લેવાનો હવે સમય આવી ગયો છે. તો આપના દોસ્ત સમીર પંચોલીને રજા આપશો. તો આવતા સપ્તાહે આ જ દિવસે આ જ સમયે ફરી મળીશું અને કરીશું એક નવી ફિલ્મની અવનવી વાતો અને સાંભળીશું એના મજેદાર ગીતો એ જ કાર્યક્રમમાં જેનું નામ છે વાત એક ફિલ્મની.

0: વાત એક ફિલ્મની.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સમીર પંચોલી દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ વાત એક ફિલ્મની. આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રથી.

સારા ગણદેવિકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવિકાનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવિકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

0: રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર ડોક્ટર એ પી સિંઘ સાથે હિતેશ માવણીની વાતચીત હવે સાંભળીશું.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, જ્યારે વનની વાત આવે, જંગલની વાત આવે, ત્યારે આપણા માનસ પટલ ઉપર ગીર, સાસણ ગીર, દક્ષિણ ગુજરાતના વન, મેંગ્રોવ્સ એટલે કે ચેરિયાના વન, કચ્છનો આ જે પ્રદેશ છે, દરિયાકાંઠાનો વિસ્તાર, ત્યાંના વન, આ બધી ઓળખ આપણા માનસ પટલ ઉપર આવે છે. વનની સાથે સાથે જ વનનો વિકાસ અને તેની સાથે સાથે વનવાસીઓનો વિકાસ પણ મહત્વનો છે. મિત્રો, આપણા ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડની સ્થાપના 1976માં થયેલી અને તેને આજરોજ સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ગોલ્ડન જ્યુબિલી યર તરીકે તેની સેલિબ્રેશન્સ ચાલુ છે. ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડની કામગીરી, તેના જે પ્રકલ્પો છે તે અને તેની કામગીરી, આ બધી વાતો કરવા માટે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર ડોક્ટર એ પી સિંઘ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં છે. ડોક્ટર એ પી સિંઘ, સર્વપ્રથમ તો આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
2: થેન્ક યુ.
1: ડોક્ટર સિંઘ, આપણે શ્રોતા મિત્રોને બતાવીએ કે આ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડની સ્થાપના કયા કયા ઉદ્દેશો માટે કરવામાં આવી હતી.
2: આજે આપણે વાત કરીએ તો વનો છે અને વનોના રહેતા આજુબાજુમાં જે આદિવાસી લોકો છે, એ વનો અને વનવાસીઓ એકબીજા સાથે સંકળાયેલા છે,
1: એકબીજાના પૂરક છે,
2: એકબીજાના પૂરક પણ છે. તો આપણે જ્યારે વનોમાં કામ થાય છે તો મોટા ભાગે પહેલા ટિમ્બરનું કામ થતું હતું, જેને મેજર ઓપરેશન્સ કહેવામાં આવતા હતા. પણ આદિવાસીઓની જે રોજીરોટી હોય છે એ ખાસ કરીને માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ ઉપર રહેતી હોય છે. એ મહોડા હોય, મહોડા ડોલી હોય, ફ્લાવર હોય, ગુંદર હોય, હરડે હોય, બહેડા હોય, આમળા હોય, જડીબુટીઓ હોય, એ બધું ભેગા કરીને પોતાના ઉપયોગમાં લેતા હોય અને પછી વેચાણ કરીને રોજીરોટી ચલાવતા હોય. પણ સરકારના ધ્યાને વારંવાર એવી ફરિયાદો આવતી હતી કે લોકો જો જંગલોમાંથી વન પેદાશ જે ભેગા કરે છે એને જો માર્કેટિંગ થાય છે, આમાં એનું એક્સપ્લોઇટેશન થાય છે, શોષણ થાય છે, એને મહેનતનું જો પૈસા મળવો જોઈએ એ પૈસા મળતું નથી, આમાં સુધારો કરવાનું સરકારની ઈચ્છા હતી. તો એક નેશનલ કમિશન ઓન એગ્રીકલ્ચર 1976ના એક રિકમેન્ડેશન્સ આવ્યા, જેના આધારે એ નક્કી થયા કે વનોમાં રહેતા આદિવાસીઓને જીવનધોરણ ઉપર લાવવા માટે, એની રોજીરોટીમાં સુધાર કરવા માટે એક ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની જરૂરિયાત છે. તો આપણા ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના 20 ઓગસ્ટ 1976ના રોજ થઈ અને એ કંપનીઝ એક્ટમાં રજીસ્ટર્ડ સંસ્થા છે. તો આજના દિવસે આ સંસ્થાને 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તો આપણે આજે જે વાતો કરી રહ્યા છે એના સ્વર્ણિમ જયંતી, ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશનનું પાર્ટ છે કે એને 50 વર્ષનું આ યાત્રા પૂર્ણ કરી છે અને આપણા જે મંતવ્યો હતા એમાં કેટલી સફળતા મળી છે અને લોકોને કેટલી રોજીરોટી આપવામાં સક્ષમ છે સંસ્થા.

0: આ બાબતની વાતો આપણે વિગતવાર કરી શકીએ.
1: ડોક્ટર સિંહ, સર્વપ્રથમ તો ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડને 50 વર્ષની આ સ્વર્ણ જયંતી યાત્રા માટે, અને ખાસ તો આ નિગમના આપ મેનેજિંગ ડિરેક્ટર છો, તો આપને પણ આ સ્વર્ણ જયંતી યાત્રાના એક જે મહત્વનો દિવસ છે તેના માટે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન આકાશવાણી શ્રોતા પરિવાર વતી. ડોક્ટર સિંહ, આપણે નિગમની એટલે કે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની કામગીરી અંગે આપણે શ્રોતા મિત્રોને માહિતી આપીએ.
0: આપણે જોઈએ તો વન વિકાસ નિગમની જો મહત્વની કામગીરી જે શરૂઆત કરવામાં આવી ટ્રેડ નેશનલાઇઝેશન એક્ટ હેઠળ, આપણે રાજ્યમાં જેટલા મહુડાના ફ્લાવર થતા હતા, એના ડોલી થતી હતી, બીજ એનું થાય છે, ટીમરૂ જો બીડી પત્તા હોય છે, જો બીડી બને છે, એના કલેક્શન થતા હતા, અને જુદા જુદા પ્રકારના જે ગુંદર છે, ધારો કે સલાઈ ગુંદર છે, ગુગળના ગુંદર છે, એની મોનોપોલી ગુજરાત સ્ટેટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને સરકાર દ્વારા આપવામાં આવી કે ત્યાંના લોકલ લોકો મારફતે એ ભેગા કરાવવાનું, ભેગા કરાવીને એને વેલ્યુ એડિશન કરવાનું, એની પછી હરાજી કરવાની, માર્કેટિંગ કરવાની અને લોકોને રોજીરોટી પૂરી પાડવાનું કામ હતું શરૂઆતમાં. પછી આપણે ત્યાં 2006માં પેસા એક્ટ આવ્યા, તો પેસા એક્ટ હેઠળ જે માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસની જે સત્તા હતી એ તમામ સત્તા ગ્રામ પંચાયતને સોંપવામાં આવી. તો હવે તે પછી કોર્પોરેશન પાસે એવી કોઈ સત્તા નથી, પણ એના વતી એ લોકોએ જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતને પાસે જે આવડત નહી હતી, એના માટે પેરાફર્નેલિયા નહી હતા, એના કારણે વન સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન મારફતે કામગીરી કરાવવા માટે એ લોકોને આ સત્તા અમને આપવામાં આવી. આજે પણ મોટાભાગની એમએપી એ પોતે કરે છે, પણ આજે પણ જો ટીમરૂ લીફ છે, અમારી જે યુનિટ છે, એમાં એનું પાન ભેગા કરાવવા માટેની તમામ હરાજીની પ્રક્રિયા અમારા દ્વારા કરવામાં આવે છે, અને આજે પણ કરીબ 20,000 લોકોને 5 કરોડ જેટલી માતવર રકમ એના પ્રોફિટમાંથી આપવામાં આવે છે, અને બાકી તમામ જે રકમ છે એ ગ્રામ પંચાયતને જાય છે. તો એ મોટામાં મોટા ફાયદો ગ્રામ પંચાયતને અને જે ભેગા કરે છે જે કલેક્ટર્સ છે એને પણ આપવામાં આવે છે.
1: એટલે કે રોજગારી સર્જન અને તેની સાથે સાથે કોઓપરેટિવ મંડળીનો વિકાસ અને સાથે સાથે વનવાસીઓનો વિકાસ,
0: યસ,
1: ટ્રિપલ કોમ્બિનેશન કહી શકાય. ડોક્ટર સિંહ, જેને આપણે કહેવાય કે વનમાં માત્ર લાકડું અને આપે જણાવ્યું તેમ બીજી ઘણી બધી પ્રોડક્ટ્સ મળે છે, ગુંદર મળે છે, આ ઉપરાંત અનેક વનસ્પતિઓ મળે છે કે જેનાથી આયુર્વેદિક ઔષધિઓનું પણ ઉત્પાદન થઈ શકે, તો ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની આ પ્રકારની કોઈ કામગીરી?
0: બહુ સારી વાત છે. તો હવે જ્યારે પંચાયતે ભેગા કરવા માંડી તો વન વિકાસ નિગમ દ્વારા આપણી પ્રવૃત્તિઓમાં ડાયવર્સિફિકેશન કર્યું, અને એક અમારા ધનવંતરી આયુર્વેદિક મેડિસિન્સ બનાવવા માટેનું પોર ખાતે આવેલ, વડોદરાના નજીકમાં પોર ખાતે એક અમારી ફેક્ટરી છે, આ ફેક્ટરીમાં અમે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં થતી આયુર્વેદિક વનસ્પતિઓ ભેગા કરીને 50 જેટલા પ્રોડક્ટ્સ અમે બનાવીએ છીએ, અને એ બનાવીને અમારે આખા રાજ્યમાં 14 જેટલા રિટેલ સ્ટોર્સ છે ત્યાંથી આખા રાજ્યમાં સપ્લાય કરવામાં આવે છે. સાથે સાથે એ અગત્યની બાબત છે કે આ જ સ્ટોર દ્વારા અમારે કચ્છમાંથી ખાસ કરીને 100 ક્વિન્ટલ જેટલા હની, જો નેચરલ હની છે, શહેદ છે, મધ છે, એ ભેગા કરવામાં આવે છે, ત્યાંના લોકલ લોકો ભેગા કરે છે, અને આ ગાંડા બાવળ ઉપરથી ભેગા કરવામાં આવે છે. ત્યાં ગાંડા બાવળ છે, લીમડા છે, અને બીજી વનસ્પતિઓના ફૂલ ઉપરથી એક ત્યાં હની બી થાય છે જેને એપિસ ફ્લોરિયા કહીએ છીએ, એ ભેગા કરીને એ હની અમારે પોર ફેક્ટરીમાં આવે છે. ત્યાં એને પ્રોસેસ કરવામાં આવે છે, પછી પેકેજિંગ કરાવીને આખા રાજ્યમાં સપ્લાય કરવામાં આવે છે અને ગુજરાત વન વિકાસ

0: निगम ना धनवंतरी ब्रांड हेठळ ना जे मध छे जे हनी छे ए मोस्ट पॉप्युलर छे, सस्तो पण होय छे अने 100% प्योर होय छे, जेथी आ हनी नी डिमांड उत्तरोत्तर बधी रही छे। एना मार्फते पण लोकोने प्योर मटेरियल मळे छे अने हजारो लोकोने आमा रोजी रोटी पण मळे छे।
1: डॉक्टर सिंह आपे खूब सुंदर बात करी, औषधीय वनस्पतिओनुं उत्पादन અને તેમાંથી ઔષધિની મેન્યુફેક્ચરિંગ સાથે સાથે મધની ઉત્પાદન, ડોક્ટર સિંઘ આ બંને પ્રોજેક્ટમાં કેટલા માણસોને રોજગારી મળી રહી છે અને સાથે સાથે જેને આપણે કહેવાય કે કેટલું ટર્નઓવર થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા?
0: આમાં જોઈએ તો અલગ અલગ આપણે વાત કરીએ તો થોડા મુશ્કેલ હોય, પણ આપણે એક જ જેસે મેં વાત કરી કે 20-25 હજાર લોકો તો ફક્ત ટીમરૂના લીફ ભેગા કલેક્ટ કરવામાં એને પૈસા મળે છે। મેં કીધું એના પંચાયતને જો પૈસા મળે છે લાખોમાં, પણ એ 5 કરોડ જેટલા લોકો તો ભેગા કરવા એને પ્રોફિટમાંથી મળે છે। તો એ તમામ કેલ્ક્યુલેશન અગર જોઈએ તો અમારા ધનવંતરી છે, પછી વનિલ ઉદ્યોગમાં અમારા લાકડા ટીક વુડ નોન ટીક વુડનું લાકડામાંથી ફર્નિચર તૈયાર કરીને આખા રાજ્યમાં સરકારી સંસ્થાઓને મોકલવામાં આવે છે, ત્યાં પણ કેટલા જ લોકો આમાં હજારો લોકો કામ કરતા હોય છે એની રોજીરોટી પણ મળે। પછી અમારા પાનમ એક ઇરિગેટેડ પ્રોજેક્ટ છે,
1: આપે જણાવે તો વનિલ ઉદ્યોગ ક્યાં છે?
0: હા, વનિલ ઉદ્યોગ પણ એક અગત્યનું ઉદ્યોગ છે। તમે જાણો છો કે નવસારી જિલ્લાના બાંસદા તાલુકામાં નવતાળ ગામ પાસે અમારા 100 એકર જેટલી જમીનમાં આ વનિલ લક્કડ ઉદ્યોગ આવેલા છે, જેમાં આજુબાજુના ગામના લોકો જ આ સુથારી અને મિસ્ત્રીનું કામ કરે છે અને એ લોકોને રોજીરોટી મળે છે, જે ત્યાંના યુથ છે, ભણેલા ગણેલા છે, શીખે પણ છે, અને શીખીને આખા રાજ્યમાં અમારા ટીક અને નોન ટીકના જે પણ ફર્નિચરની જરૂરિયાત હોય સરકારી રેટ પર તૈયાર કરીને આખા રાજ્યમાં મોકલવામાં આવે છે। આ જ રીતે અમારી જો બીજી કામગીરી, એક મોટી કામગીરી છે કે તમે જાણો છો કે હમણાં આપણે ગ્રીન કવરની પણ જરૂરિયાત છે, ઇન્ડસ્ટ્રી માટે રો મટીરીયલની પણ જરૂરિયાત છે, તો આપણે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે એક ઇરિગેટેડ પાનમ પ્રોજેક્ટ આવેલું છે, જેમાં સરકારે 5000 હેક્ટેર જેટલી જમીન આ કોર્પોરેશનને ફાળવવામાં આવી છે, જેમાં દર વર્ષે આપણે 200-300 હેક્ટર વિસ્તારમાં ક્લોનલ નીલગીરીનું વાવેતર કરીએ છીએ અને આ વાવેતર કરીને માવજત કરીને 5મા વર્ષે એને હાર્વેસ્ટ કરીએ અને પછી એનું કોપીસ નીકળે એને ફર્સ્ટ કોપીસ, સેકન્ડ કોપીસ, થર્ડ કોપીસ કરીને એને હરાજી કરતા હોઈએ છીએ અને દર વર્ષે અંદાજે 20 કરોડ રૂપિયાનું તો આમાંથી પ્રોફિટ થાય છે અને તમામ ઇન્ડસ્ટ્રીને આ રો મટીરીયલ બહુ સારી માત્રામાં મળતા જાય છે અને હજારો લોકોને અહીંયા પણ રોજીરોટીનું સર્જન થાય છે।
1: આપે જણાવ્યું તેમ આ પાનમ પ્રોજેક્ટ છે, તેમાં 5000 હેક્ટર જમીન વિસ્તારમાં અને ખાસ કરીને એવા પાક કે જે નિયમિત સમયાંતરે લઈ શકાય અને તેના વેચાણમાંથી કરોડો રૂપિયાની આવક મળી શકે, ખૂબ જ સુંદર અભિગમ છે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડનો। આ ઉપરાંત ડોક્ટર સિંઘ, જેને આપણે વાત કરીએ કે લોકોને આજકાલ પોતાના ગાર્ડન અને સાથે સાથે ઇન્ડોર પ્લાન્ટની પણ બહુ મોટા પ્રમાણમાં જરૂરિયાત રહેતી હોય છે, લોકો પોતે શોખ તરીકે પણ આ વ્યવસાયને અપનાવે છે, તો આ એક નર્સરી વ્યવસાય છે તેના વિશે આપનું ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ
0: આપણે કહી શકીએ કે હવે 50 વર્ષ પૂરા કર્યા છે એવા પ્રકારની પ્રવૃત્તિઓ હવે નિગમ કરે છે, ભવિષ્યમાં ઓર બીજી કઈ પ્રવૃત્તિઓ લઈ શકે તેમ છે। તો બીજી પ્રવૃત્તિઓની વાત કરતા પહેલા આપણે 2 મોટી પ્રવૃત્તિઓ ઓર કરવામાં આવે છે, એ ખાસ કરીને રાજ્યની જે કચેરીઓ આવેલા છે એના રિનોવેશન ઓર ફર્નિશિંગનું કામ પણ વન વિભાગ એ નિગમ કરતા હોય છે, ફર્નિચર પણ આપણું આપે છે અને અમારી પાસે જે રિનોવેશન માટેના ઇન્જિનિયર્સ હોય છે એની દેખરેખમાં તમામ સરકારી ઓફિસના અપના ખર્ચે, અપના સરકારી ખર્ચે એના રિનોવેશનની કામગીરી પણ મોટા પાયે કરવામાં આવે છે અને હાલમાં આપણે નવતાડ નવસારી જિલ્લામાં ઇકો ટુરિઝમ ડેવલપ

0: ડેવલપમેન્ટ સેન્ટર પણ તૈયાર કરવામાં આવેલ છે.
1: ત્યાં ખૂબ જ સુંદર,
0: ત્યાં અમારે 8 રૂમ આવેલા છે. એમાં લોકો જઈને રોકાઈ શકે, સાયકલિંગ કરી શકે, વનોનું ભ્રમણ કરી શકે, ખાવા પીવાની વ્યવસ્થા છે અને એને ઓર સુદૃઢ કરવાની પણ જરૂરિયાત રહેલી છે. હવે આપની સવાલ આવ્યા કે જુદા જુદા પ્રકારના રોપા જોઈએ, લોકોને ક્વોલિટી પ્લાન્ટિંગ મટીરીયલ જોઈએ, મોટા રોપા જોઈએ, અને ધારીએ તો વન વિભાગની નર્સરીઓમાં તો નાના રોપા આપણે મળતા હોય છે. તો હવે તો વન વિભાગમાં પણ આપણે મોટા રોપાની જોગવાઈ કરી રહ્યા છીએ, પણ એનો સમય લાગે તેમ છે. પણ કોર્પોરેશન એવી સંસ્થા છે જે ભવિષ્યમાં આ બાબતે વિચાર કરી શકાય અને ક્વોલિટી પ્લાન્ટિંગ મટીરીયલ અને લોકોને જે પ્રકારની રોપાની જરૂરિયાત હોય એવા રોપા તૈયાર કરીને પૂરા પાડી શકે તેમ છે. તો આ પણ બાબત કોર્પોરેશન નિગમના વિચારણા હેઠળ છે કે ભવિષ્યમાં એવી ગુડ ક્વોલિટી આપણે નર્સિસ આખા રાજ્યમાં તૈયાર કરીએ જેથી લોકોની ડિમાન્ડ પ્રમાણે રોપા મળી જાય છે.
1: ડોક્ટર એપ્રેસિંગ, જ્યારે આપ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ પોતાની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરી અને 51મા વર્ષના સુવર્ણ જયંતિ વર્ષનો પ્રવેશ કર્યો છે, તો ભવિષ્યની પ્રોજેક્ટ, ભવિષ્યના આપના લક્ષ્યાંકો?
0: ભવિષ્યના લક્ષ્યાંકો તો બહુ સારી વાત છે. પહેલા તો 50 વર્ષ પૂર્ણ કર્યા અને જેટલા એમડી જેટલા એના અધિકારી કર્મચારીઓએ જો પોતાની મહેનતથી સદંતર આમાં પ્રોફિટ અર્જિત કરીને આ કોર્પોરેશનના ફંડમાંથી ભંડોળમાંથી લોકોને રોજીરોટી આપે છે અને આ તમામ પ્રવૃત્તિઓ ચલાવે છે, એ તમામને હું અભિનંદન પાઠવું છું, ધન્યવાદ પાઠવું છું. અને ભવિષ્યમાં આ કોર્પોરેશન ઉત્તરોત્તર ઉન્નતિ કરે તેની પણ મને આશા છે. અને આ 50 વર્ષ પછી બીજા ઘણી બધી બાબતો એ કોર્પોરેશન હાથ ધરી શકે તેમ છે, જે મારે વિચારણા હેઠળ છે, જે ભવિષ્યમાં નિગમ એને બાબતમાં વિચારણા કરી શકે, નિર્ણય લઈ શકે. એક તો મારે ધ્યાનમાં એ બી છે કે ઘણી બધી રાજા મહારાજાઓ બીજી જગ્યાએ ગયા છે, નદી નાલા કોતર મોટી મોટી જગ્યાઓ પડી હોય છે અને મોટા ભાઈ વર્ષોથી પડી હોય છે અને લોકો આવીને રજૂઆત પણ કરે છે કે અમારે આમાં બાબતર કરવાનું છે. તો મારી એક વિચારણા એવી છે કે ભવિષ્યમાં જે રીતે પાનમમાં આપણા કોમર્શિયલ પ્લાન્ટેશન કરીએ તો એક કોમર્શિયલ પ્લાન્ટેશન મોડલ આપણે તૈયાર કરીએ અને લોકો સાથે MOU કરીને એના સાથે PPP મોડલ હેઠળ આ મોટા પાયે કોમર્શિયલ પ્લાન્ટેશન કરીએ જેથી જમીન પણ સુધારાય, જમીનમાં પ્રોડક્શન પણ થાય અને જેની જમીન છે એને પણ ફાયદો મળે, કોર્પોરેશનને પણ ફાયદો મળે અને પર્યાવરણ પણ શુદ્ધ થાય. એ એક મારો આશય છે. હાઈટેક નર્સિંગની આપણે વાત કરી કે એક આખા રાજ્યમાં જ્યાં જરૂરિયાત છે, જ્યાં ડિમાન્ડ છે, ત્યાં આપણે હાઈટેક નર્સરી ઉપલબ્ધ કરી શકાય છે. આ જ રીતે આપણે હની જે શહેદ છે એની ડિમાન્ડ બહુ મોટી છે, પણ આપણા જે કલેક્શન છે એ બહુ લિમિટેડ છે. તો હવે કોઓપરેટિવ સંસ્થાઓ પણ હની પ્રોડક્ટ કરે છે, હની પ્રોડ્યુસ કરે છે. તો મારે ધ્યાનમાં છે કે એવી હની પ્રોક્યોર કરીને કોર્પોરેશન એને પ્રોસેસ કરીને અને માર્કેટિંગ કરશે તો ખરેખર આ કોઓપરેટિવ સંસ્થાઓને પણ ફાયદો થાય, કોર્પોરેશનને પણ ફાયદો થાય અને લોકોને શુદ્ધ હની પ્રોવાઇડ થઈ શકે છે. આ જ રીતે આપણે વિચારણા હેઠળ છે કે દરેક રાજ્યમાં કોર્પોરેશન્સ આવેલા છે અને દરેક રાજ્યના કોર્પોરેશન્સને અમુક જુદા જુદા પ્રોડક્ટ બહુ સારા પ્રોડક્ટ હોય છે. ધારો કે હમણાં જ મેં મૈસૂર ખાતેના સેન્ડલવુડ કા જો કોર્પોરેશન છે એના બહુ સારા સારા પ્રોડક્ટ છે, સાબુન હોય, અગરબત્તી હોય, ઘણી બધી બાબતો છે
1: સેન્ડલવુડના.
0: તો એની મેં એને જોડે વાત ચાલી રહી છે, એના પ્રોડક્ટ પણ આપણા જે રિટેલ શોપ છે એમાં કરી શકાય અને અન્ય રાજ્યોના પ્રોડક્ટ જે લીડિંગ પ્રોડક્ટ છે એને સાથે પણ વાટાઘાટો કરીને આપણે એને પણ માર્કેટિંગ ગુજરાતમાં થાય તો લોકોને ઉપલબ્ધ થઈ શકે છે. આ જ રીતે તમે જાણો છો કે આપણા ગુદર છે, ધારો કે આપણે ગૂગલ છે, ગૂગલની એટલી ડિમાન્ડ છે, આયુર્વેદિક મેડિસિન્સ બનાવવામાં કેટલું અગત્યનું છે, પણ આપણે ગૂગલનું પ્રોડક્શન ઉત્તરોત્તર ઘટતું જાય છે, સલાઈ ગુંદર છે એનું પણ ઘટતું જાય છે. મારે ધ્યાનમાં

0: છે કે આવી થ્રેટન્ડ અને રેયર માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ અને મેડિસિનલ પ્લાન્ટ જે છે એનું કલ્ટિવેશન પણ મોટા ફાયે વન વિભાગ દ્વારા કરવામાં આવે, જે ઇનસાઇડ ઓફ ધી ફોરેસ્ટ એરિયા ઓર આઉટસાઇડ ઓફ ધી ફોરેસ્ટ એરિયા થાય તો લાંબા ગાળે આપણે આ રિસોર્સ પણ મળી રહે અને રિસોર્સના પ્રોડક્શન પણ મળી રહે, જેથી વિન વિન સિચ્યુએશન, લોકોને પણ ફાયદો થાય, કોર્પોરેશનને પણ ફાયદો થાય અને પ્યોર મટીરીયલ પણ મળી શકે છે. આ જ રીતે મારી એક ઈચ્છા એવી છે કે હમણાં મોટા પાયે લોકો વાવેતર કરે છે, મોટા પાયે ઇન્ડસ્ટ્રી છે, એને રો મટીરીયલ જોઈએ, પણ એના વચ્ચેમાં કોઈ માર્કેટિંગ નેટવર્ક નથી. તો કોર્પોરેશન એવા એક માર્કેટિંગ નેટવર્ક ઉભા કરે તો લોકો જો વાવેતર કરે એને પોતાના પ્રોડ્યુસનો ફાયદો મળે ઓર ઇન્ડસ્ટ્રીને જેટલા લાકડા જોઈએ એટલા પ્રોડ્યુસ જોઈએ એ પણ મળી જાય તો એમાં કોર્પોરેશન આપણો ભાગ ભજવી શકે છે. છેલ્લા મારું બાયોચાર પ્રોજેક્ટ, બાયોચાર પ્રોડક્શન માટેનું એક આપણે પ્રોડક્ટ નાખી રહ્યા છીએ, તો એના મારફતે બાયોચાર જે વેસ્ટ મટીરીયલ હોય, ધારો કે અમારા પાનમમાં છે જેટલું વેસ્ટ મટીરીયલ હોય એમાંથી બાયોચાર બનાવવામાં આવે. આ સફળતા મળેથી રાજ્યમાં જુદી જુદી જગ્યાએ આવા પ્રોજેક્ટ નાખીને બાયોચારનું ઉત્પાદન આપણે કરી શકીએ. આ સાથે સાથે લોકોની ઓર જે ડિમાન્ડ મળશે, લોકોને જો ફાયદા થાય એવી બાબતો થાય, આપણે બેઠીને મનોમંથન કરીએ લોકો સાથે, તો નવા નવા ઘણા આઇટમો આપણે આમાં ડાયવર્સિફાઈ કરીને આ કોર્પોરેશનને વધુ મજબૂત ઓર ભવિષ્ય માટે તૈયાર કરી શકીએ એવી મારી માન્યતા છે.
1: ડોક્ટર સિંહ, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના સ્વર્ણ જયંતી વર્ષ નિમિત્તે આપ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આવ્યા અને શ્રોતા મિત્રોને ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડની કામગીરી અંગે માહિતી આપી, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
0: થેન્ક યુ વેરી મચ, આપકા બહોત આભાર, આપને મુજે બુલાયા ઓર અલગ અલગ વનો ઓર વન્ય પ્રાણીઓ ઉપર બહોત ચર્ચા હુઈ. આજ માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ એન્ડ વન વિકાસ નિગમ કી પ્રવૃત્તિઓ બાબત મેં જો ચર્ચા હોઈ, મને લાગે કે મારા જે શ્રોતા મિત્રો છે આ બાબતમાં પણ એને આ જાણકારી મળી હશે, અને મને આશા છે ભવિષ્યમાં આપનો સહકાર મળશે અને આ વન વિકાસ નિગમ ઉત્તરોત્તર વૃદ્ધિ કરશે એવી આશા અને અભ્યર્થા સાથે બિરમું છું. જય જય ગરબી ગુજરાત.
2: શ્રોતા મિત્રો, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના સુવર્ણ જયંતિ વર્ષના સમાપન પ્રસંગે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર ડોક્ટર એપી સિંઘ સાથે હિતેશ માવણીની વાતચીત હમણાં આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: જેમ્સ ઓફ ઇન્ડિયા એ માહિતી અને પ્રસારણ મંત્રાલયની એક રાષ્ટ્રીય પહેલ છે, જેનો ઉદ્દેશ દેશભરના ઉભરતા ડિજિટલ સર્જકોને રાષ્ટ્રીય મંચ પૂરો પાડવાનો છે. આ પહેલ દ્વારા ઉભરતા ડિજિટલ સર્જકોને તક મળશે, જિલ્લાઓની સંસ્કૃતિ, વારસો અને પર્યટનને માન્યતા મળશે, યુવાનોની રચનાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે, સ્થાનિક વાર્તાઓનો એક રાષ્ટ્રીય ડિજિટલ સંગ્રહ તૈયાર કરવામાં આવશે, દરેક જિલ્લામાં સર્જકોની એક મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે.
4: જેમ્સ ઓફ ઇન્ડિયા ચેલેન્જ એ માહિતી અને પ્રસારણ મંત્રાલયની એક રાષ્ટ્રીય પહેલ છે, જે ભારતના દરેક જિલ્લાના નાગરિકો, યુવાનો અને ડિજિટલ સર્જકોને દેશની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો, પર્યટન, પરંપરાઓ, સ્થાનિક વાર્તાઓ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વોને મૂળ ડિજિટલ સામગ્રી દ્વારા પ્રદર્શિત કરવા માટે આમંત્રિત કરે છે. સહભાગીઓ તેમના જિલ્લાની વિશિષ્ટ ઓળખને ઉજાગર કરતા મૂળ, ટૂંકા વિડીયોઝ, રીલ્સ, દસ્તાવેજી અને પ્રોડકાસ્ટ સબમિટ કરી શકે છે. ઉત્કૃષ્ટ એન્ટ્રીઓ જિલ્લા, રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ અને રાષ્ટ્રીય પુરસ્કારો માટે પાત્ર રહેશે અને માયવેવ્સ, વેવ્સ ઓટીટી, દૂરદર્શન, આકાશવાણી અને અન્ય પ્રસાર ભારતી ડિજિટલ પ્લેટફોર્મ પર પણ પ્રદર્શિત થઈ શકે છે, જે સર્જકોને રાષ્ટ્રવ્યાપી માન્યતા પ્રદાન કરે છે.
2: અબ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંભળીએ ભૂપિન્દર સિંહ અને મિતાલી સિંહના સ્વરમાં ગઝલ.

0: ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બપોરના 12 થવા જઈ રહ્યા છે, સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन. थोड़ी ही देर में सुनिए समाचार.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંરક્ષણ સહિતના મુદ્દાઓની ચર્ચા માટે ભારત અને જાપાનના પ્રતિનિધિમંડળની બેઠક. વ્યવસાયિક ક્ષેત્રના દ્વિપક્ષીય સંબંધોને વધુ સક્ષમ બનાવવા માટે સિંગાપુરના પ્રધાનમંત્રી સાથે નિર્મલા સીતારમણે બેઠક કરી. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે બિહારના પટનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ બાંધવામાં આવેલા મકાનોની ચાવીઓ લાભાર્થીઓને સોંપી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાઓની અપીલ કરી. ભારતીય શેરબજારમાં વધારા સાથે કારોબાર. ભારતીય મહિલા ટીમ આજે એફઆઈએચ હોકી વિશ્વકપની અંતિમ પુલ ડી મેચમાં ઇંગ્લેન્ડનો સામનો કરશે. ભારત જાપાન સંરક્ષણ મંત્રીઓની બેઠક હાલમાં નવી દિલ્હીમાં ચાલી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને તેમના જાપાની સમકક્ષ સિન્જીરો કોઇઝુમી આ બેઠકની સહઅધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠક દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવા, વ્યૂહાત્મક વિશ્વાસ અને સહયોગ વધારવા, ભારત પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા અને સહયોગના નવા ક્ષેત્રોને ઓળખવાની અપેક્ષા છે. જાપાન દ્વારા સંરક્ષણ સાધનો અને ટેકનોલોજીના ટ્રાન્સફર પરના ત્રણ સિદ્ધાંતોના સુધારાને અનુસરીને બંને મંત્રીઓ મેક ઇન ઇન્ડિયા માળખા હેઠળ ઉંડા દરિયાઈ સુરક્ષા સહયોગ અને સંરક્ષણ સાધનો અને ટેકનોલોજી સહયોગ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. આ બેઠક દ્વિપક્ષીય સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ આગળ વધારવા માટે એક રોડમેપ બનાવવાની તક પૂરી પાડે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સિંગાપુરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગને મળ્યા હતા. આ બેઠક દરમિયાન વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્યમંત્રી જીતીન પ્રસાદ પણ હાજર હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે નેતાઓએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટેના રોડમેપના અમલીકરણમાં પ્રગતિની સમીક્ષા કરી હતી અને આર્થિક સહયોગ, ડિજીટલાઇઝેશન, કનેક્ટિવિટી, કૌશલ્ય વિકાસ અને ટકાઉપણું સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાની ચર્ચા કરી હતી. આજે યોજાનારી ભારત સિંગાપુર મંત્રીસ્તરીય રાઉન્ડ ટેબલના ચોથા રાઉન્ડમાં ભાગ લેવા માટે મંત્રીઓ સિંગાપુરની મુલાકાતે છે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે પટનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ બાંધવામાં આવેલા મકાનોની ચાવીઓ લાભાર્થીઓને સોંપી. બાપુ સભાગાર ખાતે આયોજીત એક કાર્યક્રમમાં શ્રી ચૌહાણે નવા પસંદ કરાયેલા લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ પણ કર્યું.
1: બિહાર કે હમારે કચ્ચે મકાન મેં રહેને વાલે ભાઈ ઓર બહેનો કો આજ 11 લાખ સે જ્યાદા મકાનો કી સ્વીકૃતિ કી સોગાત મિલ રહી હૈ. ઉનકે પાસ પક્કી છત હોગી, અપના ઘર હોગા, ઉનકે સપને પૂરે હોંગે. લેકિન ઇસકે સાથ સાથ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના મેં બિહાર ને સંમલિત હોને કા ફૈસલા લિયા હૈ. ફસલો કો અગર નુકસાન હોગા તો ફસલ બીમા યોજના કે અંતર્ગત ઉસકી ભરપાઈ કિસાન કો હો પાયેગી.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં 31મી દક્ષિણ ઝોનલ કાઉન્સિલની બેઠક મમલ્લાપુરમ નજીક કોવલમમાં યોજાઈ હતી, જેમાં દક્ષિણ રાજ્યોના નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓએ આંતરરાજ્ય વિવાદો, સુરક્ષા અને વિકાસ પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરી હતી. તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજય, કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, કેરળના મુખ્યમંત્રી, તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને પુડુચેરીના ઉપરાજ્યપાલ, આંદામાન નિકોબાર ટાપુઓના ઉપરાજ્યપાલ, લક્ષદ્વીપના પ્રશાસક, વહીવટકર્તાઓ અને વિવિધ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજરી આપી રહ્યા છે. ભારતે કાબુલની એક સરકારી હોસ્પિટલમાં દવાઓ અને તબીબી પુરવઠો પહોંચાડ્યો છે, જે અફઘાનિસ્તાનના લોકો સાથે ભારતની લાંબા સમયથી ચાલી આવતી આરોગ્ય ભાગીદારીને પુષ્ટિ આપે છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ સહાય અફઘાનિસ્તાનની આરોગ્ય સંભાળ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ભારતની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેનો ઉદ્દેશ્ય કાબુલની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સંભાળ સેવાઓમાં સુધારો કરવાનો છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે ભારત તેના બ્રિક્સ પ્રમુખપદને નાગરિક કેન્દ્રિત અને માનવતા પ્રથમની ભાવનાથી સંચાલિત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એક અંગ્રેજી દૈનિકમાં લખાયેલ પોતાના લેખને શેર કરતા શ્રી યાદવે જણાવ્યું કે ભારતે મિશન લાઇફના સિદ્ધાંતો પર આધારિત ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં વનીકરણ, જંગલ આગ વ્યવસ્થાપન, આપત્તિ સ્થિતિસ્થાપકતા અને પરંપરાગત જ્ઞાનમાં રહેલા લોકો કેન્દ્રિત આબોહવા અનુકૂલનનો સમાવેશ થાય છે. ઉપરાષ્ટ્રપતિ સી

રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાજીવ ગાંધી ઓક્ટોબર 1984થી ડિસેમ્બર 1989 સુધી ભારતના પ્રધાનમંત્રી હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને રાજીવ ગાંધીની રાષ્ટ્રસેવા અને જાહેર જીવનમાં તેમના યોગદાનને યાદ કર્યું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું

આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @AIRnews_ABAD ને ફોલો કરશો. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સીઆઈએસએફએ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 68 લાખ રૂપિયાથી વધુની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરી છે. સીઆઈએસએફએ જણાવ્યું હતું કે તેના કર્મચારીઓ શંકાસ્પદ હિલચાલ અને સીસીટીવી વિશ્લેષણના આધારે બે મુસાફરો પાસેથી રોકડ રકમ જપ્ત કરી હતી. શંકાના આધારે કાર્યવાહી કરતા સીઆઈએસએફના કર્મચારીએ વિગતવાર તપાસ માટે એક મુસાફરની ઓળખ કરી હતી. સીસીટીવી સમીક્ષા દરમિયાન તેની સાથે રહેલા અન્ય મુસાફરની પણ ઓળખ થઈ હતી. બંને મુસાફરો ગુવાહાટી થઈને અગરતલા જઈ રહ્યા હતા. તેમના સામાનની ઝીણવટભરી તપાસ દરમિયાન બંને મુસાફરો પાસેથી કુલ 68,53,000 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. તમિલનાડુના ઉચ્ચ શિક્ષણ મંત્રી પી વિશ્વનાથને આજે રાજ્ય વિધાનસભામાં સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં વિદ્યાર્થીઓ કે યુવાનોના કાયદેસરના અધિકારો પર અંકુશ લગાવવાનો સરકારનો કોઈ ઇરાદો નથી. વિદ્યાર્થીઓના પ્રદર્શનો પર કોલેજોને અગાઉના પરિપત્ર અંગેના કોલ નોટીસના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં શિસ્ત, કાયદો અને વ્યવસ્થા જાળવવાના સંદર્ભમાં એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જમ્મુ જિલ્લાના ખેરી ગામમાં ભૂસ્ખલનથી અંદાજે 12 મકાનો નષ્ટ થયા છે. 2 ઘરોને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત ખેતીની જમીન અને રસ્તાઓને પણ અસર થઈ છે. મહેસૂલ અને પોલીસ ટીમોએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ યુએનએસસીમાં તાત્કાલિક સુધારાઓની અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના રચના અને નિર્ણય લેવાની પ્રક્રિયા વર્તમાન વૈશ્વિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે અને વિકાસશીલ દેશોને વધુ પ્રતિનિધિત્વ પૂરું પાડે તેવી પણ માંગણી કરી છે. કાર્યકારી પદ્ધતિઓ પર યુએનએસસીની મુક્ત ચર્ચામાં બોલતા યુએનમાં ભારતના ચાર્જ ટી અફેર્સ યોજના પટેલે જણાવ્યું હતું કે સુધારાની જરૂરિયાત પહેલા કરતાં વધુ સ્પષ્ટ અને તાકીદની છે. હોંગકોંગના સીકે હચીસને જુશે પનામા કેનાલ પરના બે બંદરો જપ્ત કરવા બદલ પનામા સામે 1.5 અબજ US ડોલરથી વધુના નુકસાનની માંગણી કરીને નવી મધ્યસ્થી કાર્યવાહી શરૂ કરી છે. કંપનીએ આરોપ લગાવ્યો છે કે પનામાએ બાલબોઆ અને ક્રિસ્ટોબલ બંદરોના સંચાલન માટે તેની દાયકાઓના જૂના કરારને લક્ષ્ય બનાવીને રોકાણ સુરક્ષા સંધિનું ઉલ્લંઘન કર્યું છે. યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડાને પગલે આજે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોમાં તેજી જોવા મળી હતી. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 540 પોઈન્ટ જ્યારે નિફ્ટી 130થી વધુ પોઈન્ટ વધીને કારોબાર કરી રહ્યા હતા. મોટાભાગની સ્ક્રીપોમાં લેવાલી જોવા મળી રહી છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર ગતરાતે મિસાઇલ હુમલો કર્યો જેમાં 6 લોકોના મોત થયા અને 33 અન્ય ઘાયલ થયા. યુક્રેનની ઇમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે આ હુમલાઓ 3 જિલ્લાઓના 12 સ્થળોએ થયા જેમાં રહેણાંક ઇમારતો, 1 તબીબી સુવિધા અને 1 શૈક્ષણિક સંસ્થાને નુકસાન થયું. ભારતીય મહિલા ટીમ આજે એફઆઈએચ હોકી વર્લ્ડ કપના અંતિમ પુલ ડી મેચમાં ઇંગ્લેન્ડનો સામનો કરશે. આ મેચ એમ્સ્ટરવિનના વેગનર સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6:30 વાગે શરૂ થશે. આ મેચમાં જીત કે ડ્રો ભારતને પુલમાં ટોચનું સ્થાન અપાવશે અને આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય કરશે. બીજી તરફ ભારતીય પુરૂષ હોકી ટીમે ગઈકાલે તેમના અંતિમ ગ્રુપ મેચમાં હરીફ પાકિસ્તાનને 5-3થી હરાવીને આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું. એન્ટિકા સિંગાપોર ઇન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટનમાં મોહિત જગલાન અને લક્ષ્મીતા જગલાન વોકઓવર મળ્યા બાદ મિક્સ ડબલ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. હવે તેમનો સામનો સિંગાપોરની જોડી સામે થશે. સંરક્ષણ સહિતના મુદ્દાઓની ચર્ચા માટે ભારત અને જાપાનના પ્રતિનિધિમંડળની બેઠક. વ્યવસાયિક ક્ષેત્રના દ્વિપક્ષીય સંબંધોને વધુ સક્ષમ બનાવવા માટે સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે નિર્મલા સીતારમણે બેઠક કરી. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે બિહારના પટનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ બાંધવામાં આવેલા મકાનોની ચાવીઓ લાભાર્થીઓને સોંપી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાઓની અપીલ કરી. ભારતીય શેરબજારમાં વધારા સાથે કારોબાર. ભારતીય મહિલા ટીમ આજે એફઆઈએચ હોકી વિશ્વકપની અંતિમ પુલ ડી મેચમાં ઇંગ્લેન્ડનો સામનો કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. અમેરિકા પ્રવાસના ચોથા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોશિંગ્ટન ડીસીમાં વોલમાર્ટના કારોબારી ઉપપ્રમુખ શ્રીયુત ડેન બ્રાયન્ટ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. બેઠક દરમિયાન ગુજરાતના એમએસએમઈ અને નાના કારીગરો માટે સંભવિત વૈશ્વિક તકો અંગે વાયબ્રન્ટ સમિટ 2027માં સ્પષ્ટ રોડમેપ જાહેર કરવા અંગે ચર્ચા થઈ. શ્રી બ્રાયન્ટે રાજ્યના વિશાળ એમએસએમઈ વર્ગને ગુણવત્તા સુધારણા દ્વારા નિકાસ તકો વધારવા અંગે વિચાર વિમર્શ કર્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે અમદાવાદમાં રાષ્ટ્રીય રેસ્ટોરન્ટ મંડળ દ્વારા આયોજિત ફૂડ ડિલિવરી સમિટ 2026નું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું ખાદ્ય અને ખાદ્ય સંબંધિત વ્યવસાયો ભારતની કુલ અર્થવ્યવસ્થામાં લગભગ 5.69 લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે. તેમણે ઉમેર્યું આજે 75 લાખથી વધુ યુવાનો અને નાગરિકો ખાદ્ય વ્યવસાય ખાદ્ય અર્થતંત્ર અને ઇકોસિસ્ટમને કારણે રોજગાર મેળવી રહ્યા છે.

0: की ये बिजनेस 7.5 लाख करोड़ का पहुंचे। आज करीबन 75 लाख से ज्यादा युवा एवं देशवासी फूड बिजनेस के कारण, फूड इकोनॉमी के कारण, इकोसिस्टम के कारण के आने वाले दिनों में 1 करोड़ लोगों को रोजगारी देना शायद ही कोई सेक्टर ऐसा मिलेगा कि जो पर्टिकुलर सेक्टर में इतनी बड़ी संख्या में लोगों को रोजगारी दे।
1: ભાવનગરમાં બનાવટી માદક દ્રવ્યના સેવનથી સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે। અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે, 7 દર્દીઓની હાલત હજુ ગંભીર છે, જ્યારે 40થી વધુ લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે। બીજી તરફ ઘટનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે। દરમિયાન ભાવનગર પોલીસે 4 શખ્સને ઝડપી લઈ સઘન પૂછપરછ શરૂ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના અણિદ્રા ગામે ગેરકાયદે ડીઝલના વેચાણનો મામલો સામે આવ્યો છે। વહીવટીતંત્રની ટીમે સત્યમ પેટ્રોલિયમ ખાતે તપાસ હાથ ધરી હતી, જ્યાં એક મોબાઇલ બ્રાઉઝર મળી આવ્યું હતું, જેનો ઉપયોગ નિયમોનું ઉલ્લંઘન કરીને આજુબાજુના ગામડાઓમાં ડીઝલ વેચવા માટે કરવામાં આવતો હતો। આ અંગેની તપાસ દરમિયાન મિની બ્રાઉઝર તથા તેની સાથે જોડાયેલ ડિસ્પેન્સિંગ યુનિટની અંદાજીત કિંમત 12 લાખ રૂપિયા તથા 900 લીટર ડીઝલ સહિત 12,88,000નો મુદ્દામાલ પુરવઠા વિભાગની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। વલસાડ જિલ્લાના કપરાડા અને નાના પોંઢા તાલુકા માટે નવી પ્રાંત કચેરીની રચનાને મંજૂરી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુ ચૌધરી દ્વારા વિસ્તારની વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી પ્રાંત કચેરીની રચના માટે સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી હતી। ધારાસભ્ય જીતુ ચૌધરીએ કહ્યું કે નાના પોંઢા અને કપરાડામાં હવે વિકાસના કામોને વધુ ઝડપ મળશે, મહેસૂલી કામગીરી માટે નાગરિકોનો સમય અને મુસાફરીનો ખર્ચ બચશે। જામનગર સરકારી પોલીટેકનિકને સ્વર્મ ડ્રોન પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે 2,02,40,000નું અનુદાન મંજૂર કર્યું છે। ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓ નવીન અને ભવિષ્યલક્ષી ટેકનોલોજી આધારિત ઓટોનોમસ સ્વર્મ ડ્રોન સિસ્ટમ તૈયાર કરી રહ્યા છે, ત્યારે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી અંતર્ગત આ અનુદાન આપવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારની એગ્રીટેક યોજના હેઠળ મહેસાણા જિલ્લામાં 45 દિવસીય ડિજીટલ ક્રોપ સર્વેની શરૂઆત કરાઈ છે। જિલ્લાના 615 ગામોમાં આ સર્વે હાથ ધરવામાં આવશે, જેમાં 5,89,933 સર્વે નંબરોને આવરી લેવામાં આવશે। ખેડૂતોએ વાવેલા પાકના જીઓ ટેગ ફોટોગ્રાફ્સ સાથેની માહિતી મોબાઇલ એપ્લિકેશન મારફતે અપલોડ કરાશે, જેના કારણે દુષ્કાળ કે પૂર જેવી કુદરતી આફત સમયે ડિજીટલ માહિતી હોવાથી મૂલ્યાંકન અને રાહત આયોજન ઝડપી બનશે। અરવલ્લી જિલ્લામાં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। મોડાસા હાઇસ્કૂલ ખાતે કબડ્ડીની રમતનો પ્રારંભ અરવલ્લી જિલ્લા ડીવાયએસપી આરવી ડાભીના હસ્તે કરવામાં આવ્યો હતો। જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ રમતો સ્પર્ધાઓ યોજાઈ રહી છે અને તાલુકા કક્ષાએ વિજેતા બનેલી ટીમો હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રહી છે। અમદાવાદમાં ચાલી રહેલા ફીબા અંડર 18 બાસ્કેટબોલ એશિયા કપમાં આજે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારત અને ઇરાન વચ્ચે મેચ રમાશે। વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે આ મુકાબલો સાંજે 7:30 વાગે શરૂ થશે। અગાઉના મુકાબલામાં ભારતે કઝાકિસ્તાનને હરાવી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું હતું। દરમિયાન આજના પહેલા મુકાબલામાં ફિલિપાઇન્સે સીરિયાને 72-63થી હરાવ્યું। અન્ય એક મેચ આજે બહેરીન અને ચીની તાઇપે વચ્ચે રમાઈ રહી છે, જ્યારે સાંજે 4:30 વાગે એક મુકાબલામાં કતાર અને જાપાન ટકરાશે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।

0: कार्यक्रम तराने नए पुराने सुनने वाले सभी नए पुराने दोस्तों को नमस्कार। कार्यक्रम में आप सभी का स्वागत है और मैं हूं आपके साथ, मेरा नाम है सलमा। साथियों, कार्यक्रम का पहला गीत हम लाए हैं आपके लिए कुमार सानू और अलका याग्निक की आवाजों में। गीतकार है समीर, संगीत है नदीम श्रावण का, फिल्म का नाम है बरसात।
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: એમ કે ફર્નિચર પાંચમાળનો

0: ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
1: પૂજા પ્લસ.
2: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ.
3: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
2: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો જેના પ્રાયોજક છે
4: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
4: યે હૈ આર્ક બ્લાઇન્ડ કી જિમ્મેદારી.

0: रंगमंच से रुपहले पर्दे तक कुछ अनकहे किस्से, कुछ यादगार किरदार।
1: रावड़ी राठौड़ में मेरा करैक्टर इंस्पेक्टर का था, जो कि पॉजिटिव था, और कर्नाटका में एक जगह है जो बहुत मंदिर है जहाँ, उसकी जगह पे शूटिंग हुई थी इसकी।
0: अभिनय के दुनिया की बेमिसाल जोड़ी यशपाल शर्मा और प्रतिभा शर्मा।
2: आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार रीटा दवे वांचे छे। सौ प्रथम मुख्य समाचार। गुजरात प्रतिनिधिमंडल अने वोलमार्ट वच्चे वॉशिंग्टन डीसीमां राज्यना एमएसएमई अने नाना कारीगरोने वैश्विक बजारोमां लई जवानी योजना पर चर्चा। अस्वच्छता अने बिनआरोग्यप्रद स्थितिने पगले राज्यनी 137 रेस्टोरेंट्स बंद करी देवाई। रक्षाबंधनना तहेवारो निमित्ते મુસાફરોની સુવિધા માટે એસટી નિગમ 6,500 વધારાના ફેરાનું સંચાલન કરશે। અમદાવાદમાં કેમિકલ વેપારીઓ સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા 2 શખ્સ ઝડપાયા। અને ફીબા અંડર 18 બાસ્કેટબોલ એશિયા કપમાં આજે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારત અને ઈરાન વચ્ચે મુકાબલો। સમાચાર વિગતવાર। ગુજરાત પ્રતિનિધિમંડળે વોશિંગ્ટન ડીસીમાં વોલમાર્ટ સાથે રાજ્યના એમએસએમઈ અને નાના કારીગરોને વૈશ્વિક બજારોમાં લઈ જવાની યોજના પર ચર્ચા કરી। અમેરિકાના પ્રવાસના ચોથા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમેરિકન બહુરાષ્ટ્રીય ઓમની ચેનલ રિટેલ કોર્પોરેશન વોલમાર્ટના કારોબારી ઉપપ્રમુખ શ્રીયુત ડેન બ્રાયન્ટ વચ્ચે બેઠક થઈ હતી, જેમાં ગુજરાત પાસે મોટો એમએસએમઈ બેઝ હોવાથી બંને પક્ષોએ ઉત્પાદન ગુણવત્તામાં સુધારો કરીને તેમને આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ આપવામાં મદદ કરીને આ સાહસોને વધુ નિકાસલક્ષી બનાવવાની રીતો પર ચર્ચા કરી। આ બેઠકમાં આગામી 3-4 મહિનામાં ગુજરાતના એમએસએમઈઝ અને નાના કારીગરો માટે સંભવિત તકો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું। શ્રી પટેલે વોશિંગ્ટનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતી સમુદાય સાથે પણ સંવાદ કર્યો। અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિને પગલે રાજ્યની 137 રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવી છે। આજે ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજેલી એક બેઠકમાં આ વિગતો રજૂ કરવામાં આવી। શ્રી પાનશેરિયાએ વિશેષ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 187 રેસ્ટોરન્ટ પર કરવામાં આવેલી આકસ્મિક તપાસની વિગતો મેળવી હતી। આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયમોનો ભંગ કરનાર 2 રેસ્ટોરન્ટ, રાજકોટ જિલ્લામાં 1 અને નડિયાદમાં 3 રેસ્ટોરન્ટ એમ કુલ 6 રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે, જ્યારે અન્ય 44 રેસ્ટોરન્ટને ક્ષતિઓ સુધારા નોટિસ અપાઈ છે અને 4 રેસ્ટોરન્ટના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રક્ષાબંધનના તહેવારો દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા રાજ્યભરમાં વિવિધ રૂટ પર કુલ 6,500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવશે, જેમાં અમદાવાદ, ગોધરા, વડોદરા, પાલનપુર, નડિયાદ, પાવાગઢ, સુરત, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, વલસાડ સહિતના પ્રવાસન અને તીર્થધામોના રૂટ પર બસ દોડાવવામાં આવશે। નિગમ દ્વારા જાહેર જનતાને આ વિશેષ પરિવહન સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે। અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખાએ કેમિકલ વેપારીઓ સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર 2 શખ્સની ધરપકડ કરી છે।

0: એક વેપારી સાથે 4 કરોડ રૂપિયાની કિંમતનું કેમિકલ ખરીદ્યા બાદ આરોપીએ પૈસાની ચૂકવણી કરી ન હતી ત્યારે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં બીજા 19 વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે એસીપી મનોજસિંહ ચાવડાએ વધુ માહિતી આપી.
1: જો એક્યુઝ હે મોહિત સહાની વો કેમિકલ કા બિઝનેસ કરતા થા વાપિસ સે વો ઉસકી ઓફિસ કિરાયે પે લી હુઈ થી ઓર યહાં નારોલ મેં ઉસને ગોડાઉન રખા હુઆ થા વો કેમિકલ કા બિઝનેસ કે લિયે સબ કેમિકલ કે જો બેચને વાલે વિક્રેતા ઉનસે સંપર્ક કરતા થા ઓર ઉન્હોને શરૂઆત મેં અચ્છે સે પૈસે દિયે માલ લિયા તો એસે ભરોસા લેકર ફિર ઉન્હોને જ્યાદા માલ મંગાયા 6 મહિને મેં ઓર સબ વેપારી સે માલ લેને કે બાદ થોડે પૈસે દિયે ઓર બાકી કે પૈસે નહીં દિયે ઓર જો દુખિસ થી ગોડાઉન થા વાપી કી દુકાન થી વો બંધ કરકે ચલા ગયા.
0: ભાવનગરમાં બનાવટી માદક દ્રવ્યના સેવનથી સર્જાયેલી દુર્ઘટનામાં 21 લોકો સામે ગુનો દાખલ કરાયો છે અને 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી મયુર ચાવડાએ વધુ માહિતી આપી.
2: હાલ 21 આરોપીઓ જે એફઆઈઆરમાં છે એમાં નરેન્દ્ર યાદવ છે એનું મૃત્યુ થયું છે. અમે લોકોએ 13 આરોપીને હસ્તગત કર્યા છે. રઈસનો જે મેઇન રોલ છે રઈસને અમારી ટીમ મધ્યપ્રદેશથી લાવીને ભાવનગર લઈ આવી છે. એને એરેસ્ટ કરવાની ને પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત અન્ય જેના જેના રોલ નીકળશે એની અમે એફઆઈઆરમાં એડ કરીને આમાં ઇન્વોલ્વ કોઈ પણ વ્યક્તિને અમે છોડશું નહીં.
0: ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. બીજી તરફ 37 લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે જેમાં 7 દર્દીઓની હાલત હજુ ગંભીર છે. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે રાજકોટના જામકંડોરણા ખાતે પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ થયું. અંદાજીત 131 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આ નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરતા મંત્રી શ્રી વેકરિયાએ જણાવ્યું કે પીજીવીસીએલ કચેરીનો બીજો પેટા વિભાગ કાર્યરત થતાં જામકંડોરણા તાલુકાના 17,000થી વધુ ખેડૂત વીજધારકોને સીધો ફાયદો થશે. ખેડૂતોને વીજ કનેક્શન મેળવવામાં સરળતા થશે તેમજ વીજ ફોલ્ટ કે અન્ય મુશ્કેલી સમયે ત્વરિત નિરાકરણ મળી રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. મોરબીમાં એનલોગ ચીઝ અને પનીર મામલે વિવિધ 10 દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી. દરમિયાન વાસી ખોરાક ફ્રીઝમાં સ્ટોર કરીને લોકોને પીરસવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. આ કાર્યવાહી અંતર્ગત 15 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હોવાનું ફૂડ ઇન્સ્પેક્ટર હર્ષદીપ રાવલે જણાવ્યું.
3: એનાલોગ ચીઝ પનીર બટર નો ઉપયોગ ના કરવાનો અને એ અનુસંધાને અમે 2 દિવસમાં 10 શોપ જેવી વિઝિટ કરી છે અને ત્યાંથી આપણને જે એનાલોગ પનીર ચીઝ અને જે વાસી ખોરાક જે મળેલો છે એનો આપણે નાશ કરેલ છે અને આગળ બી આ જ બાબતે આ જ અનુસંધાને આધારે આપણે આગળ કાર્યવાહી કરતા રહીશું અને જે વાસી ખોરાકની મળ્યું છે ત્યાં નોટિસ આપવામાં આવી છે અને આગળ જો વધારે ઉલાગ આગળ વધારે કાર્યવાહી કરવામાં આવશે.
0: ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે 11 જેટલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણય લેવાયા. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે વિવિધ વિસ્તારોમાં પાણી ગટર સહિતની માળખાકીય સુવિધાઓના કામોને મંજૂરી અંગે ચર્ચા કરવામાં આવી. સભામાં મિલકતવેરા શાખામાં સેલ્ફ એસેસમેન્ટ સિસ્ટમ તેમજ મિલકતવેરા ભરપાઈ માટે 10% વળતરની સમયમર્યાદા અંગે દરખાસ્ત રજૂ કરાઈ ઉપરાંત પાણીના હયાત અને નવા જોડાણની ફી અંગે પણ નિર્ણય લેવાયો. બનાસકાંઠાના ભાભરવાસીઓની સુવિધાઓમાં વધારો કરતી ભાભર અમદાવાદ પ્રીમિયમ એસી બસ સેવા આજથી શરૂ કરાઈ છે. રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે આ નવીન બસ સેવાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે છેવાડાના વિસ્તાર સુધી મૂળભૂત સુવિધાઓ પહોંચાડવા સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે. આ બસ સેવા દ્વારા ભાભરના મુસાફરો વિદ્યાર્થીઓ દર્દીઓ વગેરેને અમદાવાદ સુધી આરામદાયક મુસાફરીની સુવિધા ઉપલબ્ધ થશે. ભરૂચના જીઆઈડીસી અંકલેશ્વર વિસ્તારના 174 ઉદ્યોગકારો અને 260 કર્મચારીઓને રહેણાંક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. વસાહત મંડળ દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાનમાં લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ત્વરિત નિર્ણય લઈ વર્ષોથી પડતર પ્રશ્નનું હકારાત્મક નિરાકરણ કર્યું. આ નિર્ણય અંતર્ગત અંકલેશ્વર ઝઘડિયા અને પાનોલી વસાહતના ઉદ્યોગકારોને 125, 150 તથા 200 ચોરસ મીટરના રહેણાંક પ્લોટ ફાળવાયા છે. ડાંગ જિલ્લામાં શાળા છોડી ગયેલા 1682 બાળકોને આજે શાળામાં પુનઃ પ્રવેશ અપાયો. સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામીતે જણાવ્યું કે ભારતનો વિકાસ શિક્ષણ થકી સંભવ છે અને દરેક બાળકને શિક્ષણ

0: સાથે જોડવાની જવાબદારી સૌની છે. કાર્યક્રમ દરમિયાન અભિયાન અંગેની લઘુ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું, તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરાયું. રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સામાન્ય વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
1: आने वाले 7 दिनों के लिए हम फोरकास्ट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और जो विंड की स्पीड होगी गुजरात के लैंड रीजन में जनरली साउथ वेस्टर्नली टू वेस्टर्नली विंड प्रिवेल करेगी.
0: અમદાવાદમાં ચાલી રહેલા ફીબા અંડર 18 બાસ્કેટબોલ એશિયા કપમાં આજે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારત અને ઇરાન વચ્ચે મેચ રમાશે. વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે આ મુકાબલો 7:30 વાગે શરૂ થશે. અગાઉના મુકાબલામાં કઝાકિસ્તાને હરાવી ભારત પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું હતું. દરમિયાન આજના પહેલા મુકાબલામાં સીરિયા સામે ફિલિપાઇન્સનો 72-63 વિજય થયો. અન્ય એક મેચમાં ચીની તાઇપેએ બેરીનને 109-99 હરાવ્યું, તો કતાર સામે જાપાનનો 80-75 વિજય થયો છે. પોરબંદરમાં માય ભારત કેમ્પ અંતર્ગત યુથ પાર્લામેન્ટ, ચોપાટી સફાઈ વગેરેની પ્રવૃત્તિઓ યોજાઈ. યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા અને ટીમ ભાવના કેળવવાના હેતુથી 3 દિવસીય વિશેષ લીડરશીપ બુટ કેમ્પનું આયોજન કરાયું, તો યુવાનો દ્વારા પોરબંદર ચોપાટી બીચ ખાતે સ્વયંભુ શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંદેશ અપાયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત પ્રતિનિધિમંડળ અને વોલમાર્ટ વચ્ચે વોશિંગ્ટન ડીસીમાં રાજ્યના એમએસએમઈ અને નાના કારીગરોને વૈશ્વિક બજારોમાં લઈ જવાની યોજના પર ચર્ચા. અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિને પગલે રાજ્યની 137 રેસ્ટોરન્ટ બંધ કરાઈ. રક્ષાબંધનના તહેવારો નિમિત્તે મુસાફરોની સુવિધા માટે એસટી નિગમ 6,500 વધારાના ફેરાનું સંચાલન કરશે. અમદાવાદમાં કેમિકલ વેપારીઓ સાથે 15 કરોડ રૂપિયા છેતરપિંડી કરનાર 2 શખ્સ ઝડપાયા. ફીબા અંડર 18 બાસ્કેટબોલ એશિયા કપમાં આજે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારત અને ઇરાન વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આપને સંભળાવીએ દિલ હૈ કે માનતા નહીં ફિલ્મનું ગીત, અનુરાધા પૌડવાલ અને કુમાર સાનુના સ્વરમાં, ગીતકાર ફૈઝ અનવર અને સંગીતકાર નદીમ શ્રવણ.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને જાપાનના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં દરિયાઈ સુરક્ષા સહયોગ પર સમજૂતી કરાર થયા. સર્વોચ્ચ અદાલતે દિલ્હીમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગની તપાસ માટે 5 સભ્યોની તપાસ સમિતિની રચના કરી. ઝારખંડ જેપીએસસી સિવિલ સેવા પરીક્ષા અને ફૂડ સેફ્ટી ઓફિસર ભરતી દ્વારા કરવામાં આવેલી નિમણૂકોને રદ કરવાના નિર્ણય પર ઉચ્ચ ન્યાયાલયે આગામી આદેશ સુધી રોક લગાવી. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતા મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર આજે દેશના 23મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને બીડબ્લ્યુએફ વિશ્વ ચેમ્પિયનશીપમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય મહિલા ડબલ્સ જોડીએ ચર્ચા થઈ હતી. બંને મંત્રીઓએ દરિયાઈ સુરક્ષા સહયોગ પર એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. શ્રી રાજનાથે જાપાનના કુમામોટો વિસ્તારમાં આવેલા ભીષણ ભૂકંપ બાદ ભારત તરફથી સંવેદના અને એકજૂટતા વ્યક્ત કરી હતી.
1: हम यह दोहराते हैं कि कठिन समय में भारत किसी भी जरूरी असिस्टेंस रिलीफ और सपोर्ट प्रोवाइड करने के लिए पूरी तरह से दृढ़ संकल्पित है. हमारे दोनों देशों के संबंध साझे लोकतांत्रिक मूल्यों परस्पर सम्मान और एक पुराने सिविलाइज्ड कनेक्ट पर आधारित हैं. अगले वर्ष हम अपने डिप्लोमेटिक रिलेशंस के 75 ईयर्स मनाएंगे और इन वर्षों के दौरान हमारी यह दोस्ती सिर्फ हमारे दोनों देशों के लिए ही नहीं बल्कि पूरे इंडो पैसिफिक क्षेत्र में स्टेबिलिटी रेजिलियंस और रूल्स बेस्ड ऑर्डर का एक कॉर्नर स्टोन बन गई है.
0: શ્રી કોઇઝુમીએ કુમોમોટોમાં ભૂકંપથી પ્રભાવિત લોકો માટે ભારતની સંવેદના બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ બંને દેશો વચ્ચેના સહયોગનું પ્રતીક છે, જ્યાં મુશ્કેલ સમયમાં બંને દેશો એકબીજાને મદદ કરી શકે છે. ભારત અને નેપાળ વચ્ચે સરહદ વ્યવસ્થાપન પર 4થી સંયુક્ત કાર્યજૂથની બેઠક આજે ઉત્તરાખંડના દહેરાદૂનમાં શરૂ થઈ છે. 2 દિવસની આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સરહદ સુરક્ષા અને માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા તથા પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા જરૂરિયાત કરતાં વધુ બળપ્રયોગ કરવા તેમજ પોલીસ કર્મચારીઓ સામે હિંસાના આરોપોની તપાસ માટે પૂર્વ ન્યાયમૂર્તિ આર સુભાષ રેડ્ડીની અધ્યક્ષતામાં 5 સભ્યોની ઉચ્ચાધિકાર સંપન્ન તપાસ સમિતિની રચના કરી છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચી તથા વી મોનાનીની ખંડપીઠે જણાવ્યું કે સમિતિમાં પંજાબ અને હરિયાણા ઉચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રવિશંકર ઝા, દિલ્હી ઉચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ શૈલિન્દર કૌર, સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર ઋષિકુમાર શુક્લા અને મેઘાલયના નિવૃત્ત ડીજીપી એલ આર બિશ્નોઈ પણ સામેલ હશે. સર્વોચ્ચ અદાલતે સૂચન કર્યું કે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ કેટલાક મુદ્દાઓ પર પ્રાથમિકતાના આધારે કામ કરે છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો મહિલા પ્રદર્શનકારીઓ સામે લક્ષિત હિંસા, ઉત્પીડન અને છેડતીની કથિત ઘટનાઓ સાથે જોડાયેલો છે. ઝારખંડ ઉચ્ચ ન્યાયાલયે આજે રાજ્ય સરકારના 11મી થી 13મી જેપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાઓ અને ફૂડ સેફ્ટી ઓફિસર ભરતી દ્વારા કરવામાં આવેલી નિમણૂકો રદ કરવાના નિર્ણયો પર આગામી આદેશ સુધી રોક લગાવી છે. ન્યાયમૂર્તિ દીપ રોશને સરકારના એ જાહેરનામાને પડકારતી 3 અલગ અલગ અરજીઓ પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. અદાલતે નિર્દેશ આપ્યો કે પસંદગી પામેલા ઉમેદવારોને બહાલ કરવામાં આવે, યોગ્ય પ્રક્રિયા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કર્યા વિના તેમને હટાવી શકાય નહીં. અદાલતે રાજ્ય સરકાર અને ઝારખંડ જાહેર સેવા આયોગ પાસે જવાબ માંગ્યો છે અને આગામી સુનાવણી માટે 15 સપ્ટેમ્બર રાખી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે ઉત્તરાખંડના મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે 2024

0: ના આઈએએસ તાલીમાર્થી અધિકારીઓના દ્વિતીય તબક્કાના તાલીમ સમાપન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે સિવિલ સેવાઓએ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને ગ્રાઉન્ડ લેવલે નીતિઓનો અમલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું કે સાચું નેતૃત્વ સત્તા કે પદથી નહીં પરંતુ પડકારજનક સંજોગોમાં પણ નૈતિક રીતે કાર્ય કરવાની ક્ષમતાથી માપવામાં આવે છે. ચેન્નાઈ નજીક મહાબલીપુરમમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં 31મી દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ ચર્ચા કરી હતી તથા ક્ષેત્રની પ્રગતિ, વિકાસ અને હિતો સાથે જોડાયેલા સામાજિક મુદ્દાઓ તેમજ પ્રાથમિકતાઓ પર વિચાર વિમર્શ કર્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ કાર્ય સમિતિ દ્વારા પૂરું વંદે માતરમ ગાવાને બદલે માત્ર બે જ છંદ ગાવાના નિર્ણયની ટીકા કરી છે. તેમણે કહ્યું કે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન છે અને રાષ્ટ્ર વિરોધી છે. પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી શાહે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ફરી એકવાર વોટ બેંકની રાજનીતિ માટે તુષ્ટિકરણનો રસ્તો અપનાવી રહી છે.
1: मैं देश की जनता को अपील करना चाहता हूं कि एक बार इस देश ने गलती करी थी वंदे मातरम के दो टुकड़े होने देने की और एक गलती के गंभीर परिणाम हमने भुगते हैं. अब देश की जनता एकजुट हो और कांग्रेस पार्टी के इस फैसले के खिलाफ आवाज बुलंद करे कि अब इस देश में तुष्टिकरण की राजनीति नहीं चलेगी.
0: કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી 1937થી એટલે કે 90 વર્ષથી પણ વધુ સમયથી વંદે માતરમનું ગાન કરી રહી છે. નવી દિલ્હીમાં મીડિયા સાથેની વાતચીતમાં શ્રી વેણુગોપાલે કહ્યું કે આ કોંગ્રેસ માટે એક ભાવનાત્મક મુદ્દો છે જ્યારે ભાજપ માટે આ એક રાજકીય મુદ્દો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતા મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર આજે દેશના 23મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. રાષ્ટ્રીય સંસદમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 78 વર્ષીય નેતાને 255 મત મળ્યા. તેમણે ભૂતપૂર્વ સૈન્ય અધિકારી ઓલી અહેમદને હરાવ્યા, જે જમણેરી બાંગ્લાદેશ જમાતે ઇસ્લામી અને દેશના પ્રથમ મુખ્ય વિદ્યાર્થી નેતૃત્વવાળા રાજકીય પક્ષ નેશનલ સિટીઝન્સ પાર્ટીના નેતૃત્વ હેઠળના 11 પક્ષીય વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર હતા. ભાવનગરમાં બનાવટી માદક દ્રવ્યના સેવનથી સર્જાયેલી દુર્ઘટનામાં 21 લોકો સામે ગુનો દાખલ કરાયો છે અને 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના SP મયુર ચાવડાએ વધુ માહિતી આપી.
2: હાલ 21 આરોપીઓ જે FIR માં છે એમાં નરેન્દ્ર યાદવ છે, એનું મૃત્યુ થયું છે. અમે લોકોએ 13 આરોપીને હસ્તગત કર્યા છે. રઈસનો જે મેઇન રોલ છે, રઈસને અમારી ટીમ મધ્યપ્રદેશથી લાવીને ભાવનગર લઈ આવી છે. એને એરેસ્ટ કરવાની ને પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત અન્ય જેના જેના રોલ નીકળશે એની અમે FIR માં એડ કરીને આમાં ઇન્વોલ્વ કોઈ પણ વ્યક્તિને અમે છોડશું નહીં.
0: ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. બીજી તરફ 37 લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જેમાં 7 દર્દીઓની હાલત હજુ ગંભીર છે. નવી દિલ્હીમાં રમાઈ રહેલી BWF વિશ્વ ચેમ્પિયનશીપમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય મહિલા ડબલ્સ જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય જોડીએ શાનદાર રમતનું પ્રદર્શન કરતા જાપાનની રીન ઇવાનાગા અને કી નાકાનિશીને સીધી ગેમોમાં 21-16, 21-12થી પરાજય આપ્યો હતો. ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની ભારતીય મિશ્ર ડબલ જોડી ચીનની ગુઓ શીનવા અને ચેન ફેંગ હુઈ સામે 16-21, 5-21થી હારી ગઈ હતી. આજે મોડી સાંજે ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન PV સિંધુ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં રમશે. સરકારે આજે દિલ્હી માસ્ટર પ્લાન 2047નું અનાવરણ કર્યું. આ પ્લાન દિલ્હીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, પર્યાવરણને અનુકૂળ અને સમાવેશી રાજધાનીમાં બદલવા માટે લાંબા ગાળાનું માળખું પૂરું પાડે છે. માસ્ટર પ્લાનનો ઉદ્દેશ્ય શહેરની વિશાળ વસ્તીની આવાસ જરૂરિયાતોને પૂરી કરવાનો છે. દિલ્હી માસ્ટર પ્લાન એક ઐતિહાસિક પહેલ છે, જે રાજધાનીની વધતી વસ્તીને ટેકો આપશે અને વ્યાપક વિકાસને પ્રોત્સાહન પણ આપશે. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ કાશ્મીર POJKમાં વિરોધ પ્રદર્શન સતત વધી રહ્યા છે, જેનાથી પાકિસ્તાનનો દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે કે અશાંતિ માત્ર રાવલકોટ પૂરતી સીમિત નથી. સંયુક્ત અવામી કાર્યવાહી સમિતિએ પાકિસ્તાનના આ દાવાને ફગાવતા કહ્યું છે કે વિરોધ પ્રદર્શન હવે સમગ્ર અધિકૃત વિસ્તારમાં ફેલાઈ ચૂક્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જાપાન અને ભારતના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં દરિયાઈ સુરક્ષા સહયોગ પર સમજૂતી કરાર થયા. સર્વોચ્ચ અદાલતે દિલ્હીમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગની તપાસ માટે 5 સભ્યોની તપાસ સમિતિની રચના કરી. ઝારખંડ જેપીએસસી સિવિલ સેવા પરીક્ષા અને ફૂડ સેફટી ઓફિસર ભરતી દ્વારા કરવામાં આવેલી નિમણૂંકોને રદ કરવા

કરવાના નિર્ણય પર ઉચ્ચ ન્યાયાલયે આગામી આદેશ સુધી રોક લગાવી. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતા મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર આજે દેશના 23મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને BWF વિશ્વ ચેમ્પિયનશીપમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય મહિલા ડબલ્સ જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: आप सुन रहे हैं विविध भारती, हर दिल से जुड़ी देश की सुरीली धड़कन, हर लम्हा हर पल आपके साथ। कार्यक्रम चित्रलोक बस थोड़ी ही देर में।
1: श्रोता मित्रों, 93.9 मेगाहर्ट्ज पर આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
3: પૂજા પ્લસ,
4: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
5: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
4: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
3: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
6: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती। मजेदार नहीं, असरदार, भारत का गम एक्सपर्ट।